વિવિધ ભારતી વડોદરાની પ્રસારણ યાત્રાના સાથી શ્રોતા મિત્રો સુપ્રભાત. આપે ટ્યુન કર્યું છે 93.9 MHz પર વિવિધ ભારતી વડોદરા. આજે સોમવાર, જ્યેષ્ઠ દિનાંક 11, શક સંવત 1948, એટલે કે તારીખ 1 જૂન 2026. અત્યારે સવારના 5:57 થઈ છે. વિવિધ ભારતી વડોદરાની પ્રસારણ યાત્રામાં હું સમીર પંચોલી આપ સૌનું હાર્દિક અભિવાદન કરું છું. તો આવો પ્રસારણ યાત્રા આરંભીએ મંગલ સુરાવલીથી.

0: નમસ્કાર, આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર સિમ્પલ ઠક્કર વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. રાજ્યભરમાં સંપૂર્ણ ડિજિટલ માધ્યમ સાથે આજથી વસ્તી ગણતરીના પહેલા તબક્કાનો આરંભ. ગીરમાં સરકાર દ્વારા કરાયેલી અસરકારક કામગીરી બાદ સ્વસ્થ થયેલા સિંહોને વનમાં છોડાશે. રમકડાના દાનના અભિયાનમાં વધુને વધુ લોકોને જોડાવા મુખ્યમંત્રીનો અનુરોધ. ગુજરાત યુનિવર્સિટીની વિવિધ વિદ્યાશાખાઓમાં 64,000 બેઠકો માટે આજે પ્રવેશ ફાળવાશે. દેશભૂમિ દ્વારકામાં ખેતી માટેની નકલી દવાઓ સાથે બેની ધરપકડ. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાયેલી આઈપીએલની ફાઇનલ મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુનો વિજય. સમાચાર વિગતવાર. રાજ્યભરમાં આજથી વસ્તી ગણતરી 2027નો પ્રથમ તબક્કો શરૂ થશે. આ શ્રેણીની 16મી અને આઝાદી પછીની 8મી જનગણના હશે, જે સંપૂર્ણપણે ડિજિટલ માધ્યમથી હાથ ધરવામાં આવશે. આ અગાઉ વર્ષ 2011માં જનગણના કરવામાં આવી હતી. આ અંગે સાંભળીએ એક અહેવાલ.
1: વસ્તી ગણતરી નિયામક સુજલ મહેત્રાના જણાવ્યા અનુસાર 30 જૂન સુધી ઘરયાદી અને મકાનોની ગણતરી હાથ ધરાશે. આ તબક્કામાં ગણતરીદારો દ્વારા આવાસની સ્થિતિ, કુટુંબની વિગતો, પીવાના પાણીનો સ્ત્રોત, શૌચાલયની સુવિધા અને અન્ય મિલકતો સહિત કુલ 33 પ્રશ્નો પૂછવામાં આવશે. જ્યારે બીજા તબક્કામાં 9 ફેબ્રુઆરીથી 28 ફેબ્રુઆરી 2027 દરમિયાન વસ્તીની ગણતરી અને જાતિ ગણતરી હાથ ધરાશે. આ વસ્તી ગણતરીમાં 1,10,598 હાઉસ લિસ્ટિંગ બ્લોક્સ, 1,09,038 ગણતરીદારો તેમજ 18,254 સુપરવાઇઝરનો સમાવેશ થાય છે. આ અભિયાનને સફળ બનાવવા માટે ગણતરીદારો, સુપરવાઇઝર અને અન્ય વસ્તી ગણના અધિકારીઓને 3 તબક્કામાં તાલીમ પણ અપાઈ છે. મયુર સોલંકી, આકાશવાણી સમાચાર, અમદાવાદ.
0: રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવડિયાએ કહ્યું કે અગાઉ ગીર અભયારણ્યની બહાર સિંહોના મૃત્યુના અહેવાલો આવ્યા હતા. ત્યારબાદ વન વિભાગ અને પશુ ચિકિત્સકોએ સાથે મળીને અસરકારક કામ કર્યું અને પરિણામલક્ષી પગલાં લીધા છે. છેલ્લા 3 દિવસમાં એક પણ સિંહનું મૃત્યુ થયું નથી. 500થી વધુ સિંહોની યોગ્ય સારવાર કરવામાં આવી છે. ચેપગ્રસ્ત સિંહોને અલગ રાખવામાં આવ્યા છે અને સારવાર આપવામાં આવી રહી છે. સારવાર હેઠળના તમામ સિંહો હવે સ્વસ્થ છે અને 2 દિવસમાં તેમને ફરી પાછા તેમના સ્થાને મુક્ત કરાશે.
2: ગીર સેન્ચુરી કે બહાર કુછ લાયન કા ડેથ હોને કા સમાચાર પહેલે છપી. હમારે જો વન વિભાગ હે ઓર હમારે વેટરનરી ડોક્ટર હે મિલકે ઉન્હોને કાફી કુછ અચ્છા કામ કિયા હે. ઉસકી વજહ સે આજ 3 દિન સે એક ભી લાયન કી ડેથ નહીં હુઈ હૈ. 500 સે જ્યાદા જો લાયન હૈ ઉનકા ડી ટિકિંગ ઓર ડી વોર્મિંગ પ્રોસેસ કી ગઈ હૈ ઓર વો સભી લાયન જો ટ્રીટમેન્ટ હો રહી હૈ સભી તંદુરસ્ત હૈ ઓર એક દો દિન મે હી ઉનકો રિલીઝ કિયા જાયેગા.
0: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં ઘાટલોડિયા વિધાનસભા મત વિસ્તારમાં બોપલગુમા સ્થિત આરોહી ટ્વિન્સ બંગલો ખાતે રમશે બાળક ખીલશે બાળક અભિયાન અંતર્ગત મેગા રમકડા કલેક્શન કાર્યક્રમ યોજાયો હતો. આ અભિયાન સમાજના વિવિધ વર્ગોને એક માનવીય કાર્ય સાથે જોડે છે. પોતાના બાળકોના રમકડા અન્ય બાળકો સાથે વહેંચવાની ભાવના સામાજિક ભાવના અને માનવતાના મૂલ્યોને તથા પરિવાર ભાવનાને વધુ મજબૂત બનાવે છે.
3: આપણા છોકરાઓ જેની પાસે વ્યવસ્થા છે એ લોકોના રમી રહેલા રમકડા એકત્રિત કરી અને જે રમકડા રમવા યોગ્ય હોય એટલા બધા જ રમકડા આંગણવાડીમાં ભણતા છોકરાઓ સુધી પહોંચે અને એ લોકો પણ આ બધા જ રમકડા રમે એ ઉદ્દેશ સાથે આખા લોકસભામાં આ કાર્યક્રમ થઈ રહ્યો. સૌને જો અહીંયા ઘણા બધા દીકરાઓને મેં એવું એ પૂછ્યું છે કે ભાઈ તારે રમવું છે બેટા તારે પાછું લઈ જવું છે તો એકદમ પ્રેમથી ના પાડી અને આપ્યું છે.

0: કોઈક છોકરા રડતા હતા કે ના મારે તો નથી જ આપી, તો એને પાછું એ રમકડું આપી દીધું છે કે તું આ બેટા લઈ.
1: મુખ્યમંત્રીએ નાગરિકોને આ અભિયાનમાં ઉત્સાહપૂર્વક જોડાવા અને વધુ ને વધુ રમકડા દાન કરી જરૂરિયાતમંદ બાળકોના ચહેરા પર સ્મિત લાવવાના આ યજ્ઞમાં સહભાગી બનવા અનુરોધ કર્યો હતો. ગુજરાત યુનિવર્સિટીની અંડર ગ્રેજ્યુએટ માટેની 64,000 બેઠકો માટે આજે પ્રવેશ ફાળવવામાં આવશે. રાજ્યની 15 સરકારી યુનિવર્સિટી અને પ્રથમ વખત જીકાસ પોર્ટલ પર જોડાયેલી 19 જેટલી ખાનગી યુનિવર્સિટીઓમાં આજે 64,000 બેઠકો માટે પ્રવેશ જાહેર કરાશે. અત્યાર સુધીમાં 2,88,000 વિદ્યાર્થીઓએ પ્રવેશ માટે નોંધણી કરાવી છે. ગુજરાત યુનિવર્સિટી દ્વારા બીએ, બીકોમ, બીએસસી અને બીબીએના અભ્યાસક્રમોમાં પ્રવેશ ફાળવવામાં આવશે. દેવભૂમિ દ્વારકામાં નકલી અને એક્સપાયરી દવાઓના કૌભાંડ ઝડપી પાડવામાં આવ્યું છે. એસઓજી અને ખેતીવાડી વિભાગની સંયુક્ત કાર્યવાહીમાં 5.26 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. ખેડૂતો સાથે છેતરપિંડીના કેસમાં રાવલ ગામે આવેલા એક કૃષિ કેન્દ્ર અને ગોડાઉન ઉપર દરોડા પાડવામાં આવ્યા છે. આ કેસમાં કેન્દ્રના 2 સંચાલકોની ધરપકડ કરવામાં આવી છે. ઝડપાયેલી દવાઓ ઉપર સ્ટીકર ન હતા અને કેટલીક દવાઓની એક્સપાયરી ડેટવાળી હતી. તપાસ દરમિયાન એનપીકે ખાતરની 135 બોરીમાં સ્ટોક અને બિલની ગંભીર વિસંગતતા સામે આવી હતી. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ @AIRNews_ABAD ફોલો કરશો. આઈપીએલ ક્રિકેટમાં ગઈકાલે ડિફેન્ડિંગ ચેમ્પિયન રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી ફાઇનલ મેચમાં ગુજરાત ટાઇટન્સને 5 વિકેટથી હરાવીને આઈપીએલ ટાઇટલ સફળતાપૂર્વક જાળવી રાખ્યું. અગાઉ પહેલા બેટિંગ કરતા ગુજરાત ટાઇટન્સે વોશિંગ્ટન સુંદરના 37 બોલના 49 રનની મદદથી નિર્ધારિત 20 ઓવરમાં 8 વિકેટે 155 રન બનાવ્યા. બેંગલુરુ તરફથી રસિક સલામદારે 3, જ્યારે ભુવનેશ્વર કુમાર અને જોશ હેઝલવુડે 2 વિકેટ ઝડપી હતી. જવાબમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ વિરાટ કોહલીના 42 બોલમાં 49 રનની મદદથી 18 ઓવરમાં 5 વિકેટે 161 રન બનાવીને લક્ષ્યને સરળતાથી પ્રાપ્ત કર્યું હતું. ગુજરાત ટાઇટન્સ તરફથી રાશિદ ખાને 2 વિકેટ ઝડપી હતી. વિરાટ કોહલીને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યા. વૈભવ સૂર્યવંશીને સિઝનના મોસ્ટ વેલ્યુએબલ પ્લેયર ઓફ ધ સિઝન જાહેર કરવામાં આવ્યા. તેમણે 776 રન સાથે ઓરેન્જ કેપ પણ જીતી. કાગિસો રબાડાએ સિઝનમાં 29 વિકેટ સાથે પર્પલ કેપ જીતી. દર વર્ષે 1 જૂને સમગ્ર વિશ્વમાં વિશ્વ દૂધ દિવસ તરીકે ઉજવવામાં આવે છે, જેનો મુખ્ય ઉદ્દેશ્ય વૈશ્વિક ખોરાક તરીકે દૂધના મહત્વને ઉજાગર કરવાનો અને ડેરી ઉદ્યોગને પ્રોત્સાહન આપવાનો છે. આજે દૂધ માત્ર એક પૌષ્ટિક આહાર નથી રહ્યું, પરંતુ પશુપાલન સાથે જોડાયેલા કરોડો પરિવારોની આજીવિકાનો મજબૂત આધારસ્તંભ બન્યું છે. ગુજરાત આજે વાર્ષિક 19 મિલિયન ટનથી વધુ દૂધ ઉત્પાદન સાથે ભારતના કુલ દૂધ ઉત્પાદનમાં 7.88% જેટલો મહત્વનો ફાળો આપી રહ્યું છે. છેલ્લા 2 દાયકાની વાત કરીએ તો રાજ્યના દૂધ ઉત્પાદનમાં 12.5 મિલિયન ટનનો રેકોર્ડ બ્રેક વધારો થયો છે, જેના પરિણામે ગુજરાત આજે દેશમાં 4 ક્રમે પહોંચ્યું છે. 1 જૂન 1964 દિવસે વલસાડ જિલ્લાની સ્થાપના થતાં આજે વલસાડ તેના રચનાના દિવસને ઉજવી રહ્યો છે. અખૂટ નૈસર્ગિક સૌંદર્ય અને પ્રવાસનના એક મહત્વના સ્થળ તરીકે વલસાડ જિલ્લો પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની ગયો છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ટ્રફ અને સાયક્લોનિક સર્ક્યુલેશનની અસરના કારણે ગુજરાતમાં આગામી 7 દિવસ સુધી વરસાદી માહોલ રહેવાની શક્યતા દર્શાવવામાં આવી છે. હવામાન વિભાગના અનુમાન મુજબ અમદાવાદમાં આજે દિવસ દરમિયાન ગરમીનો અનુભવ થયા બાદ સાંજ અને રાત્રિના સમયે હળવાથી મધ્યમ વરસાદ થવાની શક્યતા છે, જેના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી શકે છે. રાજ્યમાં આગામી 3 દિવસ દરમિયાન અનેક વિસ્તારોમાં પવનની ગતિ 50-60 કિલોમીટર પ્રતિ કલાક સુધી રહેવાની હવામાન વિભાગના વૈજ્ઞાનિક પ્રદીપ શર્માએ આગાહી કરી હતી.
2: देखती में थोड़ा सा साउथ गुजरात रीजन में हैवी रेन एक्सपेक्टेड है, जिसमें कि नर्मदा, तापी और डांग इत्यादि. इसी के साथ ही अगर टेम्परेचर की बात करें तो उत्तर गुजरात रीजन में और साउथ गुजरात रीजन में थोड़े से ड्रॉप हुए हैं 2-3 डिग्री. अहमदाबाद का भी टाइम डाउन हुआ है और जो अभी थोड़ा सा अनटेंडेंसी के साथ हम 3 दिन एक्सपेक्ट करें कि 9 लाख चेंज रहेगा, मतलब कोई विशेष बदलाव नहीं आएगा. उसके बाद फिर से ड्रॉप है 2-4 डिग्री का टेम्परेचर मैक्सिमम टेम्परेचर में. और जहां तक वेदर की बात है तो जनरली क्लाउडी स्काई रहेगा.
1: ભારતીય હવામાન વિભાગે છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 50 તાલુકાઓમાં 1 ઇંચ સુધી અને રાજ્યના 6 તાલુકાઓમાં 1 ઇંચ જેટલો વરસાદ

વરસ્યાના અહેવાલ છે. મહીસાગર જિલ્લામાં મોડી રાત્રે અચાનક ભારે પવન અને વાવાઝોડા સાથે ખાબકેલા વરસાદના કારણે વ્યાપક નુકસાનના અહેવાલો સામે આવ્યા છે. હવામાન વિભાગ દ્વારા આગામી 7 દિવસ માટે જાહેર કરાયેલી આગાહી મુજબ વલસાડ જિલ્લામાં રવિવારના રાંજે વાતાવરણમાં પલટો આવતા વરસાદી ઝાપટું પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. રાજ્યભરમાં સંપૂર્ણ ડિજિટલ માધ્યમ સાથે આજથી વસ્તી ગણતરીના પહેલા તબક્કાનો આરંભ. ગીરમાં સરકાર દ્વારા કરાયેલી અસરકારક કામગીરી બાદ સ્વસ્થ થયેલા સિંહોને વનમાં છોડાશે. રમકડાના દાનના અભિયાનમાં વધુને વધુ લોકોને જોડવા મુખ્યમંત્રીનો અનુરોધ. ગુજરાત યુનિવર્સિટીની વિવિધ વિદ્યાશાખામાં 64,000 બેઠકો માટે આજે પ્રવેશ ફાળવાશે. દેવભૂમિ દ્વારકામાં ખેતી માટેની નકલી દવાઓ સાથે બેની ધરપકડ. અને અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાયેલી આઈપીએલની ફાઇનલ મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુનો વિજય. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ 7 વાગીને 45 મિનિટે રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.

આકાશવાણી સમાચાર મિત્તલ પટેલ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીમાં મ્યાનમારના રાષ્ટ્રપતિ સાથે દ્વિપક્ષીય વાટાઘાટો કરશે. કેન્દ્રીય કૃષિમંત્રી શિવરાજસિંહ ચૌહાણ આજે મધ્યપ્રદેશમાં ખેત બચાવો અભિયાન શરૂ કરશે. 10 રાજ્યોની 24 રાજ્યસભા બેઠકોની ચૂંટણી માટે આજે જાહેરનામું પ્રસિદ્ધ થશે. ઇરાન સાથેનો પ્રસ્તાવિત કરારમાં પરમાણુ મુદ્દાઓ સામેલ નથી તેવા દાવાને ટ્રમ્પે ફગાવ્યા. પ્રખ્યાત ગાયિકા સુમન કલ્યાણપુરનું 89 વર્ષની વયે નિધન. અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ ગુજરાત ટાઇટન્સને 5 વિકેટથી હરાવી સતત બીજી વખત આઈપીએલ ટાઇટલ જીત્યું. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીમાં મ્યાનમારના રાષ્ટ્રપતિ ઓ મિન આંગ લિંગ સાથે દ્વિપક્ષીય વાટાઘાટો કરશે. ચર્ચાઓ બંને દેશો વચ્ચેના ઐતિહાસિક અને સભ્યતા સંબંધોને વધુ મજબૂત બનાવવા પર કેન્દ્રિત રહેશે. આ વાટાઘાટોમાં સુરક્ષા અને કનેક્ટિવિટી સહિત પરસ્પર સહયોગ સંબંધિત વિવિધ મુદ્દાઓને પણ આવરી લેવામાં આવશે. રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલે ગઈકાલે સાંજે નવી દિલ્હીમાં મ્યાનમારના રાષ્ટ્રપતિ સાથે પણ મુલાકાત કરી હતી. રાષ્ટ્રપતિ આંગ લિંગ શનિવારે ભારતની 5 દિવસની મુલાકાતે બિહારના ગયા પહોંચ્યા હતા. તેમની સાથે એક ઉચ્ચસ્તરીય પ્રતિનિધિમંડળ પણ છે. રાષ્ટ્રપતિ તરીકે આ તેમની ભારતની પ્રથમ મુલાકાત છે. રાષ્ટ્રપતિ આવતીકાલે મુંબઈ પણ જશે, જ્યાં તેઓ ઉદ્યોગ અને વ્યાપાર સમુદાયના પ્રતિનિધિઓ સાથે મુલાકાત કરશે. કેન્દ્રીય કૃષિમંત્રી શિવરાજસિંહ ચૌહાણ આજે મધ્યપ્રદેશના રાયસેન જિલ્લામાંથી ખેત બચાવો અભિયાન શરૂ કરશે. આ અભિયાન 30 જૂન સુધી ચાલશે. આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ ખાતરોના સંતુલિત અને યોગ્ય ઉપયોગને પ્રોત્સાહન આપવાનો છે. શ્રી ચૌહાણે તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓને આ અભિયાનમાં જોડાવા અપીલ કરી છે. તેમણે જણાવ્યું કે કિસાન ક્રેડિટ કાર્ડ, પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ, પાક વીમા યોજના અને માટી આરોગ્ય કાર્ડ જેવી યોજનાઓના લાભ ખેડૂતોને આપવા પર ખાસ ભાર મૂકવામાં આવશે. કૃષિમંત્રીએ આ અભિયાનને જનભાગીદારી દ્વારા વ્યાપક જન આંદોલન બનાવવા હાકલ કરી છે. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ અને ઓસ્ટ્રેલિયાના નાયબ પ્રધાનમંત્રી અને સંરક્ષણ મંત્રી રિચાર્ડ માલ્સ આજે નવી દિલ્હીમાં બીજા ભારત ઓસ્ટ્રેલિયા સંરક્ષણ મંત્રીઓના સંવાદની સહ અધ્યક્ષતા કરશે. સંરક્ષણ મંત્રાલયના જણાવ્યા મુજબ આ બેઠકમાં સંરક્ષણ અને સુરક્ષા સહયોગને મજબૂત બનાવવા, સૈન્ય વચ્ચે તાલમેલ વધારવા અને સંરક્ષણ ઉદ્યોગમાં ભાગીદારી, સહવિકાસ અને સહ ઉત્પાદનની તકો પર ચર્ચા કરવામાં આવશે. આ બેઠકને ભારત પ્રશાંત ક્ષેત્રમાં શાંતિ, સ્થિરતા અને સુરક્ષાને મજબૂત બનાવવા માટે પણ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. 10 રાજ્યોમાં 24 રાજ્યસભા બેઠકો માટે દ્વિવાર્ષિક ચૂંટણી માટે આજે જાહેરનામું પ્રસિદ્ધ થશે. આંધ્રપ્રદેશ, ગુજરાત અને કર્ણાટકમાં 4-4 બેઠકો, રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં 3 બેઠકો, ઝારખંડમાં 2 બેઠકો, મણિપુર, મેઘાલય, અરૂણાચલ પ્રદેશ અને મિઝોરમમાં 1-1 બેઠક માટે મતદાન થશે. ભૂતપૂર્વ પ્રધાનમંત્રી અને જનતા દળ એસના નેતા એચડી દેવગૌડા, કેન્દ્રીય મંત્રીઓ અને ભાજપના નેતાઓ જ્યોર્જ કુરિયન, રવનીતસિંહ અને રાજ્યસભામાં વિરોધ પક્ષના નેતા અને કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે સહિતના સભ્યોનો કાર્યકાળ આ મહિને સમાપ્ત થઈ રહ્યો છે. આ ઉપરાંત મહારાષ્ટ્ર, તમિલનાડુ અને ઓડિશામાં 1-1 રાજ્યસભા પેટાચૂંટણી માટે પણ આજે જાહેરનામું બહાર પાડવામાં આવશે. મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી સુનેત્રા અજીત પવાર અને તમિલનાડુથી એઆઈએડીએમકેના સાંસદ સીવી ષણમુગના રાજીનામા માંથી આ બેઠકો ખાલી પડી છે. આજથી 8 જૂન સુધી નામાંકન દાખલ કરી શકાશે. મતદાન આ મહિનાની 18મી તારીખે થશે અને મતગણતરી પણ તે જ દિવસે થશે. કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ સીબીએસઈ કહ્યું છે કે તે ઓનલાઈન પોર્ટલમાં જોવા મળતી ખામીઓ પર નજીકથી નજર રાખી રહ્યું છે, જે તાજેતરમાં સામે આવી હતી. એક સોશિયલ મીડિયા પોસ્ટમાં બોર્ડે જણાવ્યું કે વિવિધ સરકારી એજન્સીઓ અને ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીના સાયબર સુરક્ષા નિષ્ણાંતોની એક ટીમ છેલ્લા કેટલાક દિવસોથી આ સિસ્ટમને મજબૂત બનાવવા અને પોર્ટલને વધુ સુરક્ષિત બનાવવા માટે કામ કરી રહી છે. બોર્ડે એમ પણ કહ્યું કે ઓળખાયેલી કેટલીક ખામીઓને દૂર કરવામાં આવી છે. મહારાષ્ટ્રમાં શાસક મહાયુતિ ગઠબંધને આગામી વિધાનસભાની ચૂંટણી

0: માટે 17 બેઠકોનું વિભાજન નક્કી કર્યું છે. કરાર મુજબ ભાજપ 11 બેઠકો, શિવસેના 4 અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી એનસીપી 2 બેઠકો પર ચૂંટણી લડશે. વિપક્ષ મહાવિકાસ આઘાડીએ 17 બેઠકોમાંથી 15 બેઠકો માટે પોતાનું વિભાજન જાહેર કરી દીધું છે, જેમાં કોંગ્રેસ 8, શિવસેના યુબીટી 4 અને શરદ પવારની આગેવાની હેઠળની એનસીપી 3 બેઠકો પર ચૂંટણી લડશે. બાકીની નાસિક અને નાંદેડ બેઠકો માટે ચર્ચા હજુ પણ ચાલુ છે. આ ચૂંટણી માટે ઉમેદવારીપત્રો ભરવાની આજે છેલ્લી તારીખ છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ airnews_abad ને ફોલો કરશો. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એવા મીડિયા અહેવાલોને ફગાવી દીધા છે જેમાં દાવો કરવામાં આવ્યો છે કે ઇરાન સાથેનો તેમનો પ્રસ્તાવિત કરાર પરમાણુ મુદ્દાઓને સામેલ નથી કરતો. સોશિયલ મીડિયા પોસ્ટમાં ટ્રમ્પે જણાવ્યું કે કરાર સ્પષ્ટપણે જણાવે છે કે ઇરાનને પરમાણુ હથિયાર મેળવવાની મંજૂરી આપવામાં આવશે નહીં અને તેમાં પરમાણુ પ્રવૃત્તિઓ સંબંધિત વિગતવાર જોગવાઈઓ સામેલ છે. મીડિયા અહેવાલો મુજબ ટ્રમ્પ ઇરાન પાસેથી હોર્મુઝ સમુદ્ર ધુણીને ફરીથી ખોલવા અને તહેરાન માટે નાણાંકીય લાભો પર મર્યાદા ઇચ્છે છે. ટ્રમ્પે જણાવ્યું કે અમેરિકા ઇરાનના અત્યંત સમૃદ્ધ યુરેનિયમના ભંડાર પર નિયંત્રણ લેશે અને તેનો નાશ કરશે. જોકે ઇરાને જણાવ્યું હતું કે તેના પરમાણુ કાર્યક્રમની વિગતો હાલમાં કોઈ ચર્ચા થઈ રહી નથી અને ભારપૂર્વક જણાવ્યું કે કોઈપણ કરારમાં નાણાંકીય જોગવાઈઓ સામેલ નથી. ઇરાની સંસદના સ્પીકર મોહમ્મદ બઘાર ગાલિફકે જણાવ્યું હતું કે જ્યાં સુધી ઇરાનના અધિકારોનું રક્ષણ ન થાય ત્યાં સુધી તહેરાન કોઈપણ સોદાની મંજૂરી આપશે નહીં. પ્રખ્યાત ગાયિકા સુમન કલ્યાણપુરનું ગઈકાલે મુંબઈ ખાતે તેમના નિવાસસ્થાને અવસાન થયું. તેઓ 89 વર્ષના હતા. તેઓ 1950થી 1970ના દાયકા સુધી હિન્દી, મરાઠી અને અન્ય ઘણી ભારતીય ભાષાઓમાં ફિલ્મ સંગીતમાં તેમના મધુર ગાયન માટે જાણીતા હતા. તેમનો જન્મ 28 જાન્યુઆરી 1937 રોજ બાંગ્લાદેશના ઢાકામાં થયો હતો. તેમણે 1950ના દાયકાના મધ્યમાં હિન્દી ફિલ્મમાં પ્રવેશ કર્યો અને સુપ્રસિદ્ધ સંગીતકારો અને ગાયકો ખાસ કરી મોહમ્મદ રફી સાથે સેંકડો ગીતો ગાયા હતા. તેમના કેટલાક સૌથી પ્રખ્યાત ગીતોમાં આજકલ તેરે મેરે પ્યાર કે ચર્ચે, ના કરતા પ્યાર, તુમને પુકારે ઓર હમ ચલે આયે સામેલ છે. તેમણે મરાઠી સંગીતમાં પણ મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. મહારાષ્ટ્રના રાજ્યપાલ જીષ્ણુદેવ વર્મા, મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ સહિતના નેતાઓએ સુમન કલ્યાણપુરના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો. ભારતીય હવામાન વિભાગે આજે ગુજરાત, કેરળ, માહે, લક્ષદ્વીપ, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા, ઓડિશા, તમિલનાડુ, પુડુચેરી, પશ્ચિમ મધ્યપ્રદેશમાં ભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગના અનુસાર મધ્ય મહારાષ્ટ્ર, ઓડિશા અને પશ્ચિમ મધ્યપ્રદેશમાં વાવાઝોડા અને કરા પડવાની શક્યતા છે. હવામાન વિભાગે આગામી 2 દિવસ દરમિયાન દિલ્હી, પંજાબ, હરિયાણા, ચંદીગઢ, હિમાચલ પ્રદેશ, બિહાર, ઝારખંડ, ઉત્તરપ્રદેશ, ઉત્તરાખંડ અને પશ્ચિમ રાજસ્થાનમાં વાવાઝોડા અને વીજળી પડવાની આગાહી કરી છે. દિલ્હીમાં આંશિક વાદળછાયું આકાશ રહેવાની સાથે હળવા વરસાદ અને વાવાઝોડાની પણ આગાહી કરી છે. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી સુવેન્દુ અધિકારી આજે તેમના મંત્રીમંડળનું વિસ્તરણ કરશે. મંત્રી પરિષદમાં 35 નવા મંત્રીઓનો સમાવેશ કરવામાં આવશે. શપથ ગ્રહણ સમારોહ આજે સવારે 11 વાગે લોકભવન ખાતે યોજાશે. અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ ગુજરાત ટાઇટન્સને 5 વિકેટથી હરાવીને સતત બીજી વખત આઈપીએલ ટાઇટલ જીત્યું. ફાઇનલમાં ગુજરાત ટાઇટન્સે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુને 156 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. વિરાટ કોહલીના અણનમ 75 રનની મદદથી બેંગલુરુએ 2 ઓવર બાકી રહેતા મેચ જીતી લીધી હતી. અગાઉ ગુજરાતે 20 ઓવરમાં 155 રન બનાવ્યા હતા, જેમાં વોશિંગ્ટન સુંદરે 37 બોલમાં અણનમ 50 રન બનાવ્યા હતા. રાજસ્થાનના ખેલાડી વૈભવ સૂર્યવંશીને પ્લેયર ઓફ ધ સિરીઝ જાહેર કરવામાં આવ્યો હતો. અને હવે આજના અખબારોના મુખ્ય સમાચાર રજૂ કરે છે સિમ્પલ ઠક્કર.
1: નમસ્કાર. આજના મુખ્ય અખબારોએ આઈપીએલ ક્રિકેટમાં આરસીબીની જીતના સમાચારને મુખ્ય હેડલાઇન બનાવી છે. સંદેશે આરસીબી ટીમની તસવીરો સાથે જીટી હાર્યું, આરસીબી સતત બીજીવાર આઈપીએલ ચેમ્પિયનને મુખ્ય શીર્ષકમાં છાપ્યા છે. ગુજરાત સમાચારે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ સતત બીજી વખત આઈપીએલ ચેમ્પિયનની તસવીરો સાથે મુખ્ય પાન પર સ્થાન આપ્યું છે. દિવ્ય ભાસ્કરે આરસીબી ફરી ચેમ્પિયન ત્યારે 18 વર્ષ લાગ્યા. ગુજરાત 2, આરસીબી ધુરંધર 2, ફરી આઈપીએલ કિંગને હેડલાઇન બનાવી છે.
0: અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી

આજે નવી દિલ્હીમાં મ્યાનમારના રાષ્ટ્રપતિ સાથે દ્વિપક્ષીય વાટાઘાટો કરશે. કેન્દ્રીય કૃષિમંત્રી શિવરાજસિંહ ચૌહાણ આજે મધ્યપ્રદેશના રાયસેન જિલ્લામાંથી ખેત બચાવો અભિયાન શરૂ કરશે. 10 રાજ્યોની 24 રાજ્યસભા બેઠકોની ચૂંટણી માટે આજે જાહેરનામું પ્રસિદ્ધ થશે. ઇરાન સાથેનો પ્રસ્તાવિત કરારમાં પરમાણુ મુદ્દાઓને સામેલ નથી તેવા દાવાને ટ્રમ્પે ફગાવ્યા. પ્રખ્યાત ગાયિકા સુમન કલ્યાણપુરનું 89 વર્ષની વયે નિધન. અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ ગુજરાત ટાઇટન્સને 5 વિકેટથી હરાવી સતત બીજી વખત આઈપીએલ ટાઇટલ જીત્યું. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.

દોસ્તો, વિવિધ ભારતીનું વડોદરા કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો. વડનેરકર જ્વેલર્સ ટાઈમ. અત્યારે સવારના 8:45 થઈ છે. વડોદરામાં સૌભાગ્યના દાગીના તો ફક્ત વડનેરકર જ્વેલર્સના જ. વડનેરકર જ્વેલર્સ, બ્રહ્મપુરી, દાંડિયા બજાર, વડોદરા.

0: સમૃદ્ધિનું સોનું, સારા ગણદેવીકર જ્વેલર્સ, દાંડિયા બજાર અને વાઘોડિયા રોડ, વડોદરા.
1: આ કાર્યક્રમના પ્રાયોજક છે અશોકા ધ ગ્રેટ, એક્સક્લુઝિવ એથનિક એન્ડ દુલ્હા કલેક્શન, વડોદરાનો આધુનિક શોરૂમ, નવરંગ સિનેમા રોડ, રાવપુરા, વડોદરા.

0: અશોકા ધ ગ્રેટ નો નવા શણગાર સાથેનો રજવાડી શોરૂમ. અશોકા ધ ગ્રેટ, અ વન સ્ટોપ ડેસ્ટિનેશન ફોર એક્સક્લુસિવ એન્ડ ડિઝાઇનર દુલ્હા કલેક્શન. શેરવાની, ઇન્ડો વેસ્ટર્ન સૂટ્સ અને ટ્રેડિશનલ મેન્સ વેર નું અદભુત કલેક્શન. અશોકા ધ ગ્રેટ, નવરંગ સિનેમા રોડ, રાવપુરા, વડોદરા.
1: તમારી મમ્મીએ તમારા માટે કેટલી બધી માનતા માની હશે. તમારી પત્નીએ તમારી લાંબી ઉંમર માટે દરેક વ્રત કર્યા હશે. એ તમારા બાળકો માટે તમે બેસ્ટ હશો.
2: પણ તોય આ વખતે સાવિત્રી યમદૂત સામે હારી જશે જો તમે તમાકુ, સિગરેટ, બીડી કે પડીકીનું સેવન કરો છો. તો
3: માટે ધૂમ્રપાન ટાળો. જિલ્લા તંબાકુ નિયંત્રણ વિભાગ, જિલ્લા પંચાયત વડોદરા દ્વારા જનહિતમાં જારી.

0: 93.9 મેગાહર્ટ્ઝ પર આપે ટ્યુન કર્યું છે વિવિધ ભારતીનું વડોદરા કેન્દ્ર. પ્રસ્તુત છે અનુરૂપ વિવાહ સંસ્થા દ્વારા પ્રાયોજિત કાર્યક્રમ.
1: આ પ્રોગ્રામના પ્રાયોજક અનુરૂપ વિવાહ સંસ્થા.
2: નમસ્તે શ્રોતા, અનુરૂપ વિવાહ દ્વારા સંચાલિત આ શૃંખલામાં આપનું ફરી એકવાર સ્વાગત છે. આજે અનુરૂપના મેનેજિંગ ડિરેક્ટર

0: ડોક્ટર ગૌરીબેન આપણી સમક્ષ શું નવું લાવ્યા છે એ જાણવા માટે આપણે વાતચીત શરૂ કરીએ. નમસ્તે ગૌરીબેન.
1: નમસ્તે શ્રોતાઓ.
0: તો ગૌરીબેન, અમારી ગુજરાતી લગ્નોત્સુક કન્યાઓ એમ પૂછે છે કે શહેર શહેરમાં અનુરૂપ જેવી સંસ્થાઓ છે જેને ગુજરાતમાં મેરેજ બ્યુરો કહેવામાં આવે છે, તો કન્યાઓ અનુરૂપમાં શા માટે જોડાય?
1: અમે ઘણી રીતે નાના મોટા મેરેજ બ્યુરો કરતા જુદા છીએ. અમે અમારી વાર્ષિક ફી અને એમાં આવતી સેવાઓ વિશે એકદમ પારદર્શક છીએ. શરૂઆતમાં ઓછા પૈસા લઈને પછી વારંવાર જુદા જુદા કારણો હેઠળ એક્સ્ટ્રા પૈસા માંગવા કે પછી દર અઠવાડિયે તમને ફક્ત 5 પાત્રોની માહિતી વોટ્સએપ પર મોકલવી એવી અમારી પોલિસી નથી.
0: અચ્છા.
1: તમે જ્યારે 1 વર્ષની ફી ભરો છો ત્યારે તમે 1 વર્ષ માટે નિશ્ચિંત રહી અમારો આખો ડેટાબેઝ સર્ચ કરી શકો છો. તમે આત્મનિર્ભર બની પોતે જ બધા પાત્રોની કોન્ટેક્ટ નંબર સહિત માહિતી જોઈ શકો છો અને વાત આગળ વધારી શકો છો.
0: બરાબર. હા, તો સાચે અનોખી જ કાર્યપ્રણાલી છે. પણ ગૌરીબેન, કન્યાઓ અને એમના વાલીઓને એવો સંદેહ હોય છે કે ઓનલાઈન ભરેલી માહિતી પર વિશ્વાસ કેવી રીતે કરાય?
1: સ્વાભાવિક છે વાલીઓની આ ચિંતા. તો શ્રોતાઓનું આશ્વાસન આપું છું કે દરેક સભ્યને નોંધણી કર્યા બાદ આઈડી પ્રૂફ આપવું ફરજિયાત છે, જેના વગર કોઈ પણ સભ્ય ડેટાબેઝ વાપરી નહીં શકે.
0: બરાબર.
1: તે ઉપરાંત અમે એડ્રેસ પ્રૂફ, શિક્ષણનું પ્રૂફ અને આવકનું પ્રૂફ પણ સ્વીકારીએ છીએ. સભ્યોના ખાનગી દસ્તાવેજો બીજા કોઈ સભ્યો જોઈ નથી શકતા. ફક્ત અનુરૂપની એક ટીમ દસ્તાવેજોની ચકાસણી કરે છે.
0: સાંભળ્યું ને શ્રોતાઓ, તમે જ્યારે પાત્રોની વિગતો જોતા હો ત્યારે આનું પણ ધ્યાન રાખવું.
2: શ્રોતાઓ, સર્વજાતિના ઉચ્ચ શિક્ષિત એટલે ઓછામાં ઓછા ડિપ્લોમા કે ડિગ્રી વાળા મરાઠી અને હવે ગુજરાતી વધુવર માટે પણ અનુરૂપ વિવાહ સંસ્થા 51 વર્ષના લાંબા અનુભવ વાળી અનુરૂપ વિવાહ સંસ્થા. આજે જ નામ નોંધાવો અને તરત જ વહુ કે જમાઈની શોધનો શુભારંભ કરો. વધુ માહિતી માટે અને નામ નોંધાવવા માટે સંપર્ક કરો 1800267791 આ નંબર પર, 1800267791 અને વેબસાઇટ www.anurupvivah.com.
0: અને ગૌરીબેન, કોઈએ દસ્તાવેજો ના આપ્યા હોય તેમની પાસે દસ્તાવેજો માંગતા કોઈને સંકોચ થાય તો?
1: તેનું પણ સમાધાન છે અમારી પાસે. તમને પ્રોફાઇલમાં જ રિક્વેસ્ટ ડોક્યુમેન્ટ એવું બટન મળશે. તેને ક્લિક કરતા જ સામે વાળા પાત્રને મેસેજ જશે કે કોઈએ તમારી પાસે વેરિફિકેશન માંગ્યું છે. તમારી ઓળખ ગોપનીય રહેશે.
0: અરે વાહ, ટેકનોલોજીનો કેટલો સરસ ઉપયોગ કરે છે અનુરૂપ વિવાહ. ગૌરીબેન, કન્યાઓ માટે બીજી શું ખાસ સેવાઓ છે?
1: ગુજરાતમાં સભ્યો સાથે ચર્ચા કરીને અમે સમજાવું છે કે ઓનલાઈન સર્ચિંગમાં ઇન્ટરેસ્ટ એક્સેપ્ટ થવા છતાં પાત્રોની વાત આગળ વધતી નથી.
0: અચ્છા.
1: છોકરીઓ સંકોચ કરીને જાહેરમાં છોકરાઓને મળવા માંગતી નથી, ખાસ કરીને એવા તબક્કે જ્યાં કશું જ નક્કી નથી અને વાલીઓ પણ સામેલ નથી. કન્યાઓ અને એમના વાલીઓ પાત્રોને મળવા માટે સેફ સ્પેસ ઈચ્છે છે, એટલે જ અમે છોકરા છોકરીઓની મુલાકાત માટે અમારી અમદાવાદ અને વડોદરાની ઓફિસ ખાતે 1-to-1 મીટિંગની નિઃશુલ્ક સેવા શરૂ કરી છે.
0: 1-to-1 મીટિંગ કેવી રીતે કામ કરે છે સમજાવશો?
1: તમારો મોકલેલો ઇન્ટરેસ્ટ જ્યારે સામેવાળા એક્સેપ્ટ કરે અથવા તમને આવેલી ઇન્ટરેસ્ટ તમે એક્સેપ્ટ કરો, તો તમે તરત અમારો સંપર્ક કરી આ સેવાનો લાભ લઈ શકો.
0: અચ્છા.
1: તમારી રિક્વેસ્ટ આવતા જ અમે સામેવાળા પાત્રો સાથે સંપર્ક કરીને શનિ રવિમાં મીટિંગ ગોઠવીએ.
0: અમારી સાથે વાત કરવા માટે ખૂબ આભાર.
1: અમને સાંભળવા માટે સૌનો આભાર.
2: શ્રોતાઓ, સર્વજાતિના ઉચ્ચ શિક્ષિત એટલે ઓછામાં ઓછા ડિપ્લોમા કે ડિગ્રી વાળા મરાઠી અને હવે ગુજરાતી વધુવર માટે પણ અનુરૂપ વિવાહ સંસ્થા. 51 વર્ષના લાંબા અનુભવ વાળી અનુરૂપ વિવાહ સંસ્થા. આજે જ નામ નોંધાવો અને તરત જ વહુ કે જમાઈની શોધનો શુભારંભ કરો. વધુ માહિતી માટે અને નામ નોંધાવવા માટે સંપર્ક કરો 1800267791 આ નંબર પર, 1800267791 અને વેબસાઇટ www.anurupvivah.com.
3: નિર્માણની સંકલ્પના બા એમ જોગલેકર.
4: દોસ્તો, આપ સાંભળી રહ્યા હતા અનુરૂપ વિવાહ સંસ્થા દ્વારા પ્રાયોજિત કાર્યક્રમ. પ્રસારણ વિવિધ ભારતીના વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. પૂજા પ્લસ ટાઈમ. અત્યારે સવારના 9:30 થઈ છે. માત્ર મંગલ મુહૂર્ત

નક્કી કરો, દુલેરાજાને અમે સજાવીશું, પધારો અમારા દુલેરાજા ડિપાર્ટમેન્ટમાં. પૂજા પ્લસ, રાવપુરા, વડોદરા. દોસ્તો, થોડી જ વારમાં સાંભળશો કાર્યક્રમ આજ કે ફનકાર.

દોસ્તો, વિવિધ ભારતીનું વડોદરા કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો. ગિરીશભાઈ ગણદેવીકર જ્વેલર્સ ટાઈમ. અત્યારે સવારના 10 વાગ્યા છે. શુભ અવસરોમાં સોનાની ખરીદી માટે વિશ્વાસપાત્ર નામ ગિરીશભાઈ ગણદેવીકર જ્વેલર્સ, જેતલપુર બ્રિજ પાસે, અલકાપુરી, વડોદરા. 93.9 MHz પર આપે ટ્યુન કર્યું છે વિવિધ ભારતી વડોદરા. પ્રસ્તુત છે ફિલ્મી અને ગેરફિલ્મી ગઝલોનો કાર્યક્રમ. સૌપ્રથમ સાંભળીએ કેફી આઝમીની રચના, ફિલ્મ અર્થ, સ્વર અને સંગીત જગજીત સિંઘના.

0: દુરસ્તી છીનવાનો કોઈ હક નથી.
1: જાહેર સ્થળોએ ધૂમ્રપાન ટાળો.
0: સ્વસ્થ સમાજ, સ્વસ્થ રાષ્ટ્ર, જિંદગી પસંદ કરો, નહીં કે તંબાકુ.
1: જિલ્લા તંબાકુ નિયંત્રણ વિભાગ, જિલ્લા પંચાયત વડોદરા દ્વારા જનહિતમાં જારી.
2: વડનેરકર જ્વેલર્સ વડોદરામાં સૌભાગ્યના દાગીના તો ફક્ત વડનેરકર જ્વેલર્સના જ. વડનેરકર જ્વેલર્સ, બ્રહ્મપુરી, દાંડિયા બજાર, વડોદરા.
3: સેહત આપકી, સુરક્ષા હમારી. અબ નહીં રહેગી મચ્છરોં સે પરેશાની, ક્યુંકી એક મચ્છર ઇન્સાન કો સોને નહીં દેતા હૈ. નઈ ટેકનોલોજી કી મચ્છર જાલી કે લિયે સંપર્ક કરે 45 વર્ષ સે આપકી સેવા મેં ઉપસ્થિત આર કે બ્લાઇન્ડ્સ, દાંડિયા બજાર, 9825027525. સેહત આપકી, સુરક્ષા હમારી. યે હૈ આર કે બ્લાઇન્ડ્સ કી જિમ્મેદારી.
2: સુરેશ વાડકરના સ્વરમાં હવે સાંભળો ગમન ફિલ્મની આ ગઝલ, જેને સંગીત આપ્યું છે જયદેવે.

0: દોસ્તો, વિવિધ ભારતીનું વડોદરા કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો. કેજીઆઈટી સાવલી ટાઈમ અત્યારે સવારના 10:15 થઈ છે. ધોરણ 10 પછી ડિપ્લોમા એન્જિનિયરિંગ અભ્યાસ માટેનો શ્રેષ્ઠ વિકલ્પ કેજે ઇન્સ્ટિટ્યૂટ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી સાવલી.
1: હરરોજ સુબહ 7 સુનિયે કાર્યક્રમ ભૂલે બિસરે ગીત, જિસકે પ્રાયોજક હૈ વીકો વજ્રદંતી. મજેદાર નહીં અસરદાર ભારત કા ગમ એક્સપર્ટ.

0: 10 લાખ ની લોટરી મને? વાવ,
1: ફસાણી. નકલી ઓફર્સ થી સાવધાન.
0: RBI કહે છે,
1: જાણકાર બનો, સતર્ક રહો.
2: આવો સાંભળીએ નવી વ્યાખ્યાઓ.
3: બીડી, નરક ની સીડી. સિગરેટ, એવી લાકડી જેના એક છેડે આગ હોય છે અને બીજા છેડે મૂરખ. તંબાકુ, ગુટકા, જટકા અને દુનિયાથી છૂટો થા.
2: યાદ રહે, તંબાકુ ના સેવન થી કેન્સર થાય છે. જિંદગી ને પસંદ કરો, તંબાકુ ને નહીં.
3: જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા જનહિત માં જારી.
4: દોસ્તો, હવે ભૂપિંદર અને સુરેશ વાડકર ના સ્વર માં આવી રહી છે માસૂમ ફિલ્મ ની આ ગઝલ. ગઝલકાર છે ગુલઝાર, સંગીત RD બર્મનનું.

સારા ગણદેવીકર જ્વેલર્સ. શુકનનું સોનું તો સારા ગણદેવીકરનું જ. સારાનું સોનું, સુખ શાંતિ અને સમૃદ્ધિનું સોનું. સારા ગણદેવીકર જ્વેલર્સ, દાંડિયા બજાર અને વાઘોડિયા રોડ, વડોદરા.

0: केजીઆઈટી સાવલી ધોરણ 12 સાયન્સ પછી એન્જિનિયરિંગ અભ્યાસ માટેનો શ્રેષ્ઠ વિકલ્પ કેજે ઇન્સ્ટિટ્યૂટ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી સાવલી.
1: મારો એક પડોશી છે જબરો જિદ્દી, આખી સોસાયટીએ સોલર પેનલ નંખાવી દીધી પણ એ માનવા જ તૈયાર નથી કે બિલ ખરેખર ઝીરો આવી શકે. મેં કહ્યું ભેરુ, નામ જ છે પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના. પછી તો એક પછી એક બધાના બિલ ઝીરો આવવા માંડ્યા ત્યારે ભાઈ બોલ્યા, હવે તો મારે પણ નંખાવી દેવી પડશે. પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો pmsuryaghar.gov.in પર.
0: દોસ્તો, વિવિધ ભારતીના વડોદરા કેન્દ્ર પરથી આપ સાંભળી રહ્યા છો ગઝલોનો કાર્યક્રમ. હવે સાંભળીએ ભૂપિંદરના સ્વરમાં બાજાર ફિલ્મની આ ગઝલ. રચના છે બસર નવાઝની, સંગીત ખયામનું.

પૂજા પ્લસ માત્ર મંગલ મુહૂર્ત નક્કી કરો, દુલેરાજાને અમે સજાવીશું, પધારો અમારા દુલેરાજા ડિપાર્ટમેન્ટમાં. પૂજા પ્લસ, રાવપુરા, વડોદરા.

જગજીતસિંહના સ્વરમાં હવે આવી રહી છે દુશ્મન ફિલ્મની આ ગઝલ. શબ્દ રચના આનંદ બક્ષીની, સંગીત ઉત્તમસિંહનું.

સરફરોશ. હવે આવી રહી છે આ ફિલ્મની ગઝલ જગજીતસિંહના સ્વરમાં, શબ્દો નિદા ફાઝલીના, સંગીત જતીન લલિતનું.

મદન મોહનના સંગીત નિર્દેશનમાં ગુલઝારના શબ્દોને સ્વર આપ્યો છે લતા મંગેશકરે. આવો સાંભળીએ મોસમ ફિલ્મની આ રચના.

દોસ્તો, કાર્યક્રમના અંતમાં સાંભળીએ ઇન્દિવરની રચના, સ્વર અને સંગીત જગજીતસિંહના, ફિલ્મ પ્રેમ ગીત.

પ્રેમ ગીતની આ ગઝલ સાથે જ ફિલ્મી અને નોન ફિલ્મી ગઝલોનો કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે. પ્રસારણ વિવિધ ભારતીના વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. અને દોસ્તો, હવે પ્રસ્તુત છે ફિલ્મ સંગીત. સૌપ્રથમ સાંભળીએ ઉદિત નારાયણના સ્વરમાં સુહાગ ફિલ્મનું ગીત. ગીતકાર સમીર, સંગીતકાર આનંદ મિલિંદ.

0: સારા ગણદેવીકર જ્વેલર્સ, શુકનનું સોનું તો સારા ગણદેવીકરનું જ, સારાનું સોનું, સુખ શાંતિ અને સમૃદ્ધિનું સોનું, સારા ગણદેવીકર જ્વેલર્સ, દાંડિયા બજાર અને વાઘુડિયા રોડ, વડોદરા.
1: સેહત આપકી, સુરક્ષા હમારી. અબ નહીં રહેગી મચ્છરો સે પરેશાની, ક્યુંકી એક મચ્છર ઇન્સાન કો સોને નહીં દેતા હૈ. નઈ ટેકનોલોજી કી મચ્છર જાલી કે લિયે સંપર્ક કરે 45 વર્ષ સે આપકી સેવા મે ઉપસ્થિત આર કે બ્લાઇન્ડ્સ, દાંડિયા બજાર, 9825027525. સેહત આપકી, સુરક્ષા હમારી, યે હૈ આર કે બ્લાઇન્ડ્સ કી જિમ્મેદારી.
0: અલકા યાજ્ઞિક અને કુમાર શાનુના સ્વર, ગીત સમીરનું, સંગીત નદીમ શ્રવણનું, ફિલ્મ છે આતિશ. આવો સાંભળીએ આ ગીત.

કેજીઆઈટી સાવલી ધોરણ 10 પછી ડિપ્લોમા એન્જિનિયરિંગ અભ્યાસ માટેનો શ્રેષ્ઠ વિકલ્પ કેજે ઇન્સ્ટિટ્યૂટ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી સાવલી.

અલકા યાજ્ઞિક અને કુમાર શાનુના સ્વરમાં હવે આવી રહ્યું છે વિજયપથ ફિલ્મનું ગીત. ગીતકાર શૈલેષ શૈલેન્દ્ર, સંગીતકાર અન્નુ મલિક.

0: વડનેરકર જ્વેલર્સ વડોદરામાં સૌભાગ્યના દાગીના તો ફક્ત વડનેરકર જ્વેલર્સના જ. વડનેરકર જ્વેલર્સ, બ્રહ્મપુરી, દાંડિયા બજાર, વડોદરા.
1: સપનો કો હકીકત મે બદલને કે લિયે સહી સમય પર સહી કદમ ઉઠાના જરૂરી હૈ. ભારતીય વાયુ સેના મે કમિશન્ડ ઓફિસર બનને કે લિયે એફકેટ 2 ઓફ 2026 કે આવેદન 20 મે સે ખુલે હૈ. વિવરણ કે લિયે વિઝિટ કરે afcat.edcil.co.in પર.
0: અલકા યાજ્ઞિક અને કુમાર શાનુના સ્વરમાં હવે આવી રહ્યું છે દિલવાલે ફિલ્મનું ગીત. ગીતકાર સમીર.

લતા મંગેશકર અને કુમાર શાનુના સ્વરમાં હવે આવી રહ્યું છે યે દિલગી ફિલ્મનું ગીત. શબ્દકાર સમીર, સંગીતકાર દિલીપ સેન સમીર સેન.

0: ચાંદ કા ટુકડા ફિલ્મના ગીત સાથે જ ફિલ્મ સંગીત અહીં સમાપ્ત થાય છે. પ્રસારણ વિવિધ ભારતીના વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.
1: બેટા, દાળમાં મીઠાની જગ્યાએ ખાંડ પડી જાય તો કેવું લાગે?
2: અરે મમ્મી, આખો સ્વાદ બગડી જાય. બધું મિક્સ થોડી કરાય.
1: બસ એવો જ કચરાનો છે. ભીનો કચરો, સૂકો કચરો, સેનિટરી વેસ્ટ અને સ્પેશિયલ કેર ક્યારેય મિક્સ ના કરાય. અને એટલે જ આ ચાર રંગ યાદ રાખજે. લીલો ડબ્બો ભીના કચરા માટે, વાદળી સૂકા કચરા માટે, લાલ સેનિટરી વેસ્ટ માટે અને સ્પેશિયલ કેર માટે કાળો રંગ. છે ને એકદમ સિમ્પલ.
3: ગુજરાતના શહેરોને સ્વચ્છ રાખવા ઘરે જ કચરાનું વર્ગીકરણ કરો. ચાર કચરા પેટીનો નિયમ અપનાવો અને કચરાના કલેક્શનની ગાડીમાં જ કચરો આપો.
4: પપ્પા, મમ્મી, જુઓ મારો રિપોર્ટ કાર્ડ. હું ક્લાસમાં ફર્સ્ટ આવી.
3: વાહ, એકદમ ફર્સ્ટ ક્લાસ.
1: પણ હવે વારો આપણા શહેરના રિપોર્ટ કાર્ડનો છે.
3: એટલે?
1: અરે, સ્વચ્છ સર્વેક્ષણ ચાલે છે ને. આખા દેશમાં સફાઈનું અભિયાન ચાલી રહ્યું છે અને એટલે આપણે આપણા કચરાનું વર્ગીકરણ કરીએ અને કચરો કચરા પેટીમાં જ નાખીએ. રિડ્યુસ, રીયુઝ અને રિસાયકલની આદત પાડીએ અને સિટીઝન ફીડબેક આપીને આપણા શહેરને ફર્સ્ટ લાવીએ.
3: આપનું શહેર સ્વચ્છ શહેર. સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત દ્વારા જનહિતમાં જારી.
5: प्रधानमंत्री नरेंद्र मोदी और म्यांमार के राष्ट्रपति ऊ मिन आउंग लाइन के बीच नई दिल्ली में द्विपक्षीय बैठक हो रही है. दोनों नेताओं के बीच ऐतिहासिक और सभ्यतागत संबंधों को और सुदृढ़ करने के लिए ये चर्चा हो रही है. म्यांमार और भारत के बीच सुरक्षा और संपर्क सहित दोनों देशों के संबंधों के सभी पहलुओं पर बातचीत की संभावना है. हमारे संवाददाता ने बताया है कि म्यांमार के राष्ट्रपति का काफी व्यस्त कार्यक्रम है.
6: म्यांमार के राष्ट्रपति आज शाम राष्ट्रपति भवन में राष्ट्रपति द्रौपदी मुर्मू से मुलाकात करेंगे. सांस्कृतिक परिसर में आयोजित लाइट एंड द लोटस रेलिक्स ऑफ द अवेकेंड वन प्रदर्शनी का भी दौरा करेंगे. इस प्रदर्शनी में भगवान बुद्ध से संबंधित पिप्रहवा पवित्र अवशेषों तथा उनसे जुड़ी महत्वपूर्ण प्राचीन धरोहरों का प्रदर्शन किया जा रहा है. म्यांमार भारत की नेबरहुड फर्स्ट, एक्ट ईस्ट और महासागर नीतियों के संगम पर स्थित है. म्यांमार के राष्ट्रपति की भारत की यह आधिकारिक यात्रा से दोनों देशों के बीच बहुआयामी संबंधों को और गहराई मिलेगी तथा दोनों देशों के बीच साझेदारी के नए अवसर खुलने की आशा है. अनुपम मिश्र, आकाशवाणी समाचार, दिल्ली.
5: पश्चिम बंगाल में आज मंत्रिमंडल का पहला बड़ा विस्तार किया गया. राज्यपाल आर एन रवि ने मंत्रिपरिषद के 35 नए मंत्रियों को पद और गोपनीयता की शपथ दिलाई. समारोह का आयोजन कोलकाता के लोकभवन में हुआ. समारोह में मुख्यमंत्री शुभेंदु अधिकारी और वरिष्ठ नेता उपस्थित रहे. नवनियुक्त मंत्रियों को विभागों का आवंटन बाद में घोषित किए जाने की संभावना है. सर्वोच्च न्यायालय में 5 नए न्यायाधीशों की नियुक्ति की गई है. इसके साथ ही मुख्य

0: આ ઉનાળામાં સુરક્ષા સૂચનોનું પાલન કરો અને લૂથી બચો.
1: હીટવેવ એટલે કે લૂથી બચવા બપોરે 2-4 વાગ્યા સુધી બહાર નીકળવું નહીં અને માથું સુતરાઉ સફેદ કાપડથી ઢાંકવું તથા ખુલ્લા કપડાં પહેરવા. બાળકો, સગર્ભા સ્ત્રીઓ અને વડીલોએ તડકામાં વિશેષ કાળજી લેવી. પુષ્કળ પ્રમાણમાં પાણી, લીંબુ પાણી અને છાશ જેવા પીણા પીવા.
0: અને લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કાં તો સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. ગુજરાત સરકારના ઉપક્રમ GSDMA દ્વારા જનહિતમાં. આ ઉનાળામાં સુરક્ષા સૂચનોનું પાલન કરો અને લૂથી બચો.
1: હીટવેવ એટલે કે લૂથી બચવા બપોરે 2-4 વાગ્યા સુધી બહાર નીકળવું નહીં અને માથું સુતરાઉ સફેદ કાપડથી ઢાંકવું તથા ખુલ્લા કપડાં પહેરવા. બાળકો, સગર્ભા સ્ત્રીઓ અને વડીલોએ તડકામાં વિશેષ કાળજી લેવી. પુષ્કળ પ્રમાણમાં પાણી, લીંબુ પાણી અને છાશ જેવા પીણા પીવા.
0: અને લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કાં તો સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. ગુજરાત સરકારના ઉપક્રમ GSDMA દ્વારા જનહિતમાં.
2: બેટા, દાળમાં મીઠાની જગ્યાએ ખાંડ પડી જાય તો કેવું લાગે?
3: અરે મમ્મી, આખો સ્વાદ બગડી જાય. બધું મિક્સ થોડી કરાય.
2: બસ એવો જ કચરાનો છે. ભીનો કચરો, સૂકો કચરો, સેનિટરી વેસ્ટ અને સ્પેશિયલ કેર ક્યારેય મિક્સ ના કરાય. અને એટલે જ આ ચાર રંગ યાદ રાખજે. લીલો ડબ્બો ભીના કચરા માટે, વાદળી સૂકા કચરા માટે, લાલ સેનિટરી વેસ્ટ માટે અને સ્પેશિયલ કેર માટે કાળો રંગ. છે ને એકદમ સિમ્પલ.
4: ગુજરાતના શહેરોને સ્વચ્છ રાખવા ઘરે જ કચરાનું વર્ગીકરણ કરો. 4 કચરા પેટીનો નિયમ અપનાવો અને કચરાના કલેક્શનની ગાડીમાં જ કચરો આપો.
5: પપ્પા, મમ્મી, જુઓ મારો રિપોર્ટ કાર્ડ. હું ક્લાસમાં ફર્સ્ટ આવી.
4: વાહ, એકદમ ફર્સ્ટ ક્લાસ.
2: પણ હવે વારો આપણા શહેરના રિપોર્ટ કાર્ડનો છે.
4: એટલે?
2: અરે, સ્વચ્છ સર્વેક્ષણ ચાલે છે ને. આખા દેશમાં સફાઈનું અભિયાન ચાલી રહ્યું છે અને એટલે આપણે આપણા કચરાનું વર્ગીકરણ કરીએ અને કચરો કચરા પેટીમાં જ નાખીએ.

0: રિડ્યુસ રીયુઝ અને રીસાયકલની આદત પાડીએ અને સિટીઝન ફીડબેક આપીને આપણા શહેરને ફર્સ્ટ લાવીએ.
1: આપનું શહેર સ્વચ્છ શહેર. સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત દ્વારા જનહિતમાં જારી.

0: અભિયાન ચાલી રહ્યું છે અને એટલે આપણે આપણા કચરાનું વર્ગીકરણ કરીએ અને કચરો કચરા પેટીમાં જ નાખીએ, રિડ્યુસ, રીયુઝ અને રીસાયકલની આદત પાડીએ અને સિટીઝન ફીડબેક આપીને આપણા શહેરને ફર્સ્ટ લાવીએ.
1: આપનું શહેર સ્વચ્છ શહેર. સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત દ્વારા જનહિતમાં જારી.
2: જશ્ન કે ગુબ્બારે ઉડેંગે હિમાની જી કે સંગ. હિમાની જી સાજા કરેંગી અપને દિલ કી બાત. તો જરૂર સુનિયેગા 2 જૂન વિશેષ સખી સહેલી દિન મે 3 બજે.
3: યે હૈ ફિલ્મ અલી બાબા ઓર 40 ચોર કા ગાના મુકેશ ઓર સુમન કલ્યાણપુર કા ગાયા હુઆ.

0: అల్లా పుట్టి పల్కే అల్లా అల్లా.
1: બેટા, દાળમાં મીઠાની જગ્યાએ ખાંડ પડી જાય તો કેવું લાગે?
2: અરે મમ્મી, આખો સ્વાદ બગડી જાય. મત મિક્સ થોડી કરાય.
1: બસ એવો જ કચરાનો છે. ભીનો કચરો, સૂકો કચરો, સેનિટરી વેસ્ટ અને સ્પેશિયલ કેર ક્યારેય મિક્સ ના કરાય. અને એટલે જ આ ચાર રંગ યાદ રાખજે. લીલો ડબ્બો ભીના કચરા માટે, વાદળી સૂકા કચરા માટે, લાલ સેનિટરી વેસ્ટ માટે અને સ્પેશિયલ કેર માટે કાળો રંગ. છે ને એકદમ સિમ્પલ?
3: ગુજરાતના શહેરોને સ્વચ્છ રાખવા ઘરે જ કચરાનું વર્ગીકરણ કરો. ચાર કચરા પેટીનો નિયમ અપનાવો અને કચરાના કલેક્શનની ગાડીમાં જ કચરો આપો.
4: પપ્પા મમ્મી, જુઓ મારો રિપોર્ટ કાર્ડ, હું ક્લાસમાં ફર્સ્ટ આવી.
3: વાહ, એકદમ ફર્સ્ટ ક્લાસ.
1: પણ હવે વારો આપણા શહેરના રિપોર્ટ કાર્ડનો છે.
3: એટલે?
1: અરે, સ્વચ્છ સર્વેક્ષણ ચાલે છે ને આખા દેશમાં. સફાઈનું અભિયાન ચાલી રહ્યું છે અને એટલે આપણે આપણા કચરાનું વર્ગીકરણ કરીએ અને કચરો કચરા પેટીમાં જ નાખીએ.

0: રિડ્યુસ રિયુઝ અને રિસાયકલ ની આદત પાડીએ અને સિટીઝન ફીડબેક આપીને આપણા શહેર ને ફર્સ્ટ લાવીએ.
1: આપનું શહેર સ્વચ્છ શહેર. સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત દ્વારા જનહિત માં જારી.

આ મહિને સમાપ્ત થઈ રહ્યો છે. આ ઉપરાંત મહારાષ્ટ્ર, તામિલનાડુ અને ઓડિશામાં રાજ્યસભાની એક એક બેઠકની પેટાચૂંટણી માટે પણ આજે જાહેરનામું બહાર પડાયું. મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી સુનેત્રા અજીત પવાર અને તામિલનાડુના એઆઈએડીએમકેના સાંસદ સી વી શનમુગમના રાજીનામાના કારણે આ બેઠકો ખાલી પડી હતી. આજથી 8 જૂન સુધી ઉમેદવારીપત્ર ભરી શકાશે. 18 જૂને મતદાન થશે અને મતગણતરી પણ તે જ દિવસે યોજાશે. સર્વોચ્ચ અદાલતમાં 5 નવા ન્યાયાધીશોની નિમણૂક કરવામાં આવી. હવે ભારતના મુખ્ય ન્યાયાધીશ સહિત કુલ ન્યાયાધીશની સંખ્યા 37 થઈ છે. સોશિયલ મીડિયા પોસ્ટમાં કાયદા અને ન્યાયમંત્રી અર્જુનરામ મેઘવાલે જણાવ્યું કે રાષ્ટ્રપતિએ ભારતના મુખ્ય ન્યાયાધીશ સાથે ચર્ચા કર્યા બાદ સર્વોચ્ચ અદાલતમાં 5 નવા ન્યાયાધીશોની નિમણૂક કરી છે. કાયદા મંત્રાલય દ્વારા જારી કરાયેલી સૂચનાઓ અનુસાર પંજાબ અને હરિયાણા વડી અદાલતના મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ શીલ નાગુ, બોમ્બે વડી અદાલતના મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ શ્રી ચંદ્રશેખર, મધ્યપ્રદેશ વડી અદાલતના મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ સંજીવ સચદેવ અને જમ્મુ કાશ્મીર અને લદ્દાખ વડી અદાલતના મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ અરૂણ પલ્લીને સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયાધીશ તરીકે બઢતી આપવામાં આવી છે. વરિષ્ઠ વકીલ વેંકિતા સુબ્રમણ્યમ મોહનાને પણ સર્વોચ્ચ અદાલતમાં ન્યાયાધીશ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. કેન્દ્રએ ગયા મહિને સર્વોચ્ચ અદાલતમાં મંજૂર સંખ્યા 33થી વધારીને 37 ન્યાયાધીશો કરવા માટે કાયદામાં સુધારો કરતો વટહુકમ બહાર પાડ્યો હતો. દેશની ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ એલપીજી સિલિન્ડરની કિંમતમાં ફરી એકવાર વધારો કરવાની જાહેરાત કરી છે. જો કે કિંમતમાં કરવામાં આવેલો આ વધારો માત્ર 19 કિલોગ્રામવાળા કોમર્શિયલ ગેસ સિલિન્ડર અને 5 કિલોગ્રામવાળા છોટું સિલિન્ડર સુધી જ સીમિત છે. ઘરગથ્થુ વપરાશમાં આવતા 14.2 કિલોગ્રામના એલપીજી સિલિન્ડરની કિંમતમાં કોઈ વધારો કરવામાં આવ્યો નથી. ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ 19 કિલોગ્રામવાળા કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતમાં 42 રૂપિયાથી લઈને 53.50 રૂપિયા સુધીનો વધારો કર્યો છે. સિલિન્ડરની નવી કિંમત આજથી જ લાગુ થઈ ગઈ છે. અગાઉ 1 મેના રોજ કોમર્શિયલ સિલિન્ડરની કિંમતમાં અંદાજે 1000 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો. દિલ્હીમાં આ વધારો 993 રૂપિયાનો હતો, જ્યારે કોલકાતામાં કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમત 998.50 રૂપિયા થઈ હતી. તેવી જ રીતે મુંબઈમાં કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતમાં 993 રૂપિયાનો વધારો થયો હતો, તો ચેન્નાઈમાં કોમર્શિયલ ગેસ સિલિન્ડર 990.50 રૂપિયા મોંઘો થયો હતો. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/giv અને અમારા એક્સ હેન્ડલ AIRNews_ABAD ને ફોલો કરશો. કોલકાતાના લોકભવન ખાતે આયોજિત શપથગ્રહણ સમારોહમાં આજે પશ્ચિમ બંગાળના મંત્રીમંડળનું વિસ્તરણ કરવામાં આવ્યું. રાજ્યપાલ આર એન રવિએ મંત્રી પરિષદના નવા 35 સભ્યોને પદ અને ગુપ્તતાના શપથ લેવડાવ્યા હતા. નવા મંત્રીઓ રાજ્યના વિવિધ પ્રદેશોનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે અને તેમાં અનુભવી ધારાસભ્યો પહેલીવાર મંત્રી બન્યા છે. મુખ્યમંત્રી સુવેન્દુ અધિકારી વરિષ્ઠ રાજકીય નેતાઓ સાથે સમારોહમાં હાજર રહ્યા હતા. નવા મંત્રીઓમાં વિભાગોની ફાળવણી બાદમાં જાહેર થશે. આજે કેબિનેટ મંત્રી તરીકે શપથ લેનારા સભ્યોમાં સ્વપ્ન દાસગુપ્તા, અર્જુનસિંહ, તાપસ રોય, શંકર ઘોષ અને અન્યનો સમાવેશ થાય છે. ભારત ઓમાન વ્યાપક આર્થિક ભાગીદારી કરાર સીઈપીએ આજથી અમલમાં આવ્યો. વાણિજ્ય અને ઉદ્યોગમંત્રી પિયુષ ગોયલે જણાવ્યું કે સીઈપીએ બંને દેશો વચ્ચેના આર્થિક અને વ્યૂહાત્મક સંબંધોને વધુ ગાઢ બનાવશે. શ્રી ગોયલે જણાવ્યું કે વ્યાપક આર્થિક ભાગીદારી કરાર ઓમાનમાં 98% ટેરિફ લાઇનને 100% ડ્યુટી મુક્ત બજાર એક્સેસ આપે છે, જે 99.38% નિકાસને આવરી લે છે. તેમણે જણાવ્યું હતું કે ઓમાનમાં હાલમાં 5% આયાત ડ્યુટીનો સામનો કરી રહેલો ભારતમાંથી આવતો માલ વધુ સ્પર્ધાત્મક બનશે. પ્રધાનમંત્રી સ્વનિધિ યોજનાને આજે 6 વર્ષ પૂર્ણ થયા. સોશિયલ મીડિયા પોસ્ટમાં શ્રી મોદીએ કહ્યું કે આ યોજના વિશ્વાસ, ગૌરવ અને સશક્તિકરણ વિશે છે. તેમણે લાભાર્થીઓને શુભેચ્છાઓ પાઠવતા કહ્યું કે તેમનો દ્રઢ નિશ્ચય અને સાહસ રાષ્ટ્રના અર્થતંત્રને મજબૂત બનાવે છે. વર્ષ 2020માં આ યોજનાની શરૂઆત થઈ ત્યારથી 1,12,00,000થી વધુ લોનનું વિતરણ કરવામાં આવ્યું છે. પ્રધાનમંત્રી સ્વનિધિએ છેલ્લા 6 વર્ષમાં લાખો શેરી વિક્રેતાઓને સરળ ધિરાણ મેળવવા અને ટકાઉ આજીવિકા મેળવવા સક્ષમ બનાવ્યા છે. આ યોજના માર્ચ 2030 સુધી લંબાવવામાં આવી છે. અમેરિકા અને ઇરાન વચ્ચે વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ હોર્મુઝ સામુદ્ર ધુની નજીક લશ્કર

0: તસ્કરી હુમલાઓ થઈ રહ્યા છે. અમેરિકાના સેન્ટ્રલ કમાન્ડે જણાવ્યું હતું કે તેણે ગોરુક અને કેશમ ટાપુ પર સ્વબચાવ હુમલાઓ કર્યા છે અને કહ્યું છે કે આ કાર્યવાહી ઇરાન દ્વારા આંતરરાષ્ટ્રીય જળસીમા પર કાર્યરત અમેરિકન MQ-9 ડ્રોનને તોડી પાડવાના જવાબમાં કરાઈ હતી. દરમિયાન કુવૈતની સેનાએ આજે તેના હવાઈ સંરક્ષણ દળો મિસાઇલ અને ડ્રોન હુમલાનો સામનો કરી રહ્યા હોવાનું જણાવ્યું છે. જો કે કુવૈત પર થયેલા હુમલાની જવાબદારી કોઈ જૂથે લીધી નથી અને જાનહાની કે નુકસાન અંગે કોઈ માહિતી નથી. સાંભળીએ એક અહેવાલ.
1: सैन्य टकरावों के बीच राजनयिक बातचीत जारी है. अमेरिका के राष्ट्रपति डोनाल्ड ट्रंप ने कहा है कि वे ईरान के साथ एक अच्छे समझौते के करीब हैं. ईरान के विदेश मंत्री अब्बास अराग्ची ने पुष्टि की है कि दोनों पक्षों के बीच बातचीत जारी है, लेकिन उन्होंने स्पष्ट किया कि औपचारिक रूप से समझौता होने तक किसी भी निर्णय को अंतिम नहीं माना जा सकता. दूसरी ओर लेबनान पर इसराइल के बढ़ते जमीनी हमलों की अंतर्राष्ट्रीय स्तर पर कड़ी आलोचना हो रही है. फ्रांस ने स्थिति पर विचार करने के लिए संयुक्त राष्ट्र सुरक्षा परिषद की आपातकालीन बैठक बुलाने का अनुरोध किया है. दुबई से विनोद कुमार की रिपोर्ट के साथ समाचार कक्ष से मैं मुकेश कुमार बल.
0: ભારતે મહિલા સાફ ફૂટબોલ ચેમ્પિયનશીપની સેમીફાઇનલમાં પ્રવેશ કર્યો. ભારતીય ટીમે બાંગ્લાદેશને 3-0 હરાવીને ચેમ્પિયનશીપના ગ્રુપ બીમાં ટોચનું સ્થાન મેળવ્યું હતું. પ્યારી જાક્સા, લિન્ડા કોમ અને માલવિકા પીએ એક એક ગોલ કર્યો હતો. હવે ભારતીય ટીમ બુધવારે સેમીફાઇનલમાં ગ્રુપ એના રનર્સ અપ ભૂટાન સામે રમશે. બાંગ્લાદેશનો મુકાબલો ગ્રુપ એના વિજેતા નેપાળ સામે થશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને મ્યાનમારના રાષ્ટ્રપતિ વચ્ચે નવી દિલ્હીમાં દ્વિપક્ષીય ચર્ચા. 10 રાજ્યોની ખાલી પડેલી 24 રાજ્યસભા બેઠકો માટે ચૂંટણીનું જાહેરનામું પ્રસિદ્ધ. રાષ્ટ્રપતિએ સર્વોચ્ચ અદાલતમાં 5 નવા ન્યાયાધીશોની નિમણૂક કરી. એલપીજી સિલિન્ડરના 19 કિલોગ્રામવાળા કોમર્શિયલ ગેસ સિલિન્ડર અને 5 કિલોગ્રામવાળા છોટું સિલિન્ડરના ભાવમાં વધારો અને નવા 35 મંત્રીઓના શપથ સાથે પશ્ચિમ બંગાળની સુવેન્દુ સરકારના મંત્રીમંડળનું વિસ્તરણ. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 2:30 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.
2: વિષય પર ઇબારત હૈ, હા હૈ તો બહોત દિલ કો છૂને વાલી બાત. તો ચલિયે અબ યે ગાના સુનતે હૈ. બતાઈએ કે આવાજ કિન કી હૈ ઓર સંગીતકાર કોન હૈ. હસના સીખો.

0: बच्चों के सोशल मीडिया अकाउंट पर रोक लगाने वाले नियमों को आज से लागू कर दिया है। इसके अंतर्गत कम से कम 80 लाख उपयोगकर्ताओं वाले सोशल मीडिया प्लेटफॉर्म को आयु सत्यापन प्रणाली लागू करनी होगी। नियमों का पालन न करने वाली कंपनियों पर 100 लाख रिंगिट तक का जुर्माना लगाया जा सकता है। सरकार ने कहा कि इन उपायों का उद्देश्य बच्चों को हानिकारक सामग्री, साइबर बुलिंग और जैसी चीजों से बचाना है। ऑस्ट्रेलिया, ब्राजील और इंडोनेशिया सहित अन्य देशों ने भी बच्चों के सोशल मीडिया तक पहुंच पर आयु आधारित प्रतिबंधों की घोषणा की है। हांगकांग में 22वीं एशियाई अंडर 20 एथलेटिक्स चैंपियनशिप में भारत ने 10 स्वर्ण, 5 रजत और 4 कांस्य सहित 19 पदक जीते हैं। पदक तालिका में भारत दूसरे स्थान पर रहा। घरेलू मोगली वेंकटराम ने कल पुरुषों की 800 मीटर दौड़ में स्वर्ण पदक जीता। प्रधानमंत्री नरेंद्र मोदी ने चैंपियनशिप में पदक जीतने वाले खिलाड़ियों को बधाई दी है। अंत में मुख्य समाचार एक बार फिर। प्रधानमंत्री नरेंद्र मोदी और म्यांमार के राष्ट्रपति ऊ मिन आउलाइन ने नई दिल्ली में द्विपक्षीय वार्ता की। भारत ओमान व्यापक आर्थिक साझेदारी समझौता लागू। भारतीय निर्यातकों को ओमान में 98% उत्पाद समूहों पर शुल्क मुक्त बाजार पहुंच मिलेगी। पश्चिम बंगाल में मुख्यमंत्री शुभेंदु अधिकारी ने मंत्रिमंडल का विस्तार किया। 35 नए मंत्रियों ने ली शपथ। पीएम स्वनिधि योजना के 6 साल पूरे। प्रधानमंत्री नरेंद्र मोदी ने कहा, योजना ने रेहड़ी पटरी वालों के लिए विकास के नए अवसर खोले हैं। इसके साथ ही दोपहर समाचार का ये अंक समाप्त हुआ। नमस्कार।
1: आप सुन रहे हैं विविध।
2: नमस्कार। आकाशवाणी अमदावाद वडोदरा प्रादेशिक समाचार प्रवेश अड़िएचा वांचे छे। राज्यभरमां आजे 1 जूनथी वस्ती गणतरी 2027ना प्रथम तबक्कानो प्रारंभ करायो। आगामी 30 जून सुधी 1,10,000થી વધુ ગણતરીકારો ઘરે ઘરે જઈ ગણતરી કરશે। આ કામગીરીમાં સૌને સહભાગી થવા વસ્તી ગણતરી નિયામક સુજલ જે મયાત્રાએ અનુરોધ કર્યો છે। તેમણે કહ્યું, ઘર યાદી અને મકાનોની ગણતરી એચએલઓ દરમિયાન ગણતરીદારો દ્વારા કુલ 33 જેટલા પ્રશ્નો પૂછવામાં આવશે। આ સાથે જ બેંકની વિગત, આધારકાર્ડ કે અન્ય કોઈ માહિતી લોકો પાસેથી માંગવામાં નહીં આવે।
3: આપ સૌના માધ્યમથી સૌને વિનંતી છે કે ભાઈ આપની કોઈપણ માહિતી આના સિવાયની કોઈપણ માંગે, જેમ કે આપનું બેંક એકાઉન્ટ, આપનું પાન કાર્ડ, આપનું આધાર કાર્ડ, તો આપને એ સૌને જણાવ્યું કે આ વસ્તી ગણતરીમાં અથવા જનગણનામાં આ પ્રકારના કોઈપણ ડોક્યુમેન્ટ માંગવામાં આવતા નથી, આપે કોઈપણ ડોક્યુમેન્ટ અપલોડ કરવાના પણ આવતા નથી, માટે એ માહિતી આપ આપશો નહીં। તે ઉપરાંત હાલમાં સાયબર ફ્રોડથી બચવા માટે પણ સંપૂર્ણપણે યોગ્ય માહિતી લેવી જરૂરિયાત છે। આપના ઘરે જે પણ વસ્તી ગણતરી અથવા એન્યુમરેટર્સ આવશે, તેને સરકાર તરફથી માન્યતા પ્રાપ્ત ક્યુઆર કોડ વાળું આઈ કાર્ડ આપેલું હશે। આપ ઈચ્છો ત્યારે ક્યુઆર કોડ નું સ્કેન કરીને પણ માહિતી આપ લઈ શકો છો કે વસ્તી ગણતરી યોગ્ય છે કે નહીં।
2: રાજકોટ જિલ્લામાં વસ્તી ગણતરીના પહેલા તબક્કાની કામગીરી હેઠળ જિલ્લાભરમાં 2,711 ગણતરીદારો પહેલા વિસ્તારની ઓળખ કરશે, ત્યારબાદ ઘરે ઘરે જઈ માહિતી એકત્રિત કરશે, જ્યારે 446 જેટલા નિરીક્ષક સમગ્ર કામગીરીનું નિરીક્ષણ અને સંકલન કરશે। ઉલ્લેખનીય છે કે જિલ્લામાં વસ્તી ગણતરીની કામગીરી યોગ્ય થાય તે માટે 11 તાલુકા અને 6 નગરપાલિકામાં કુલ મળીને 3,400થી વધુ ગણતરીદારો અને નિરીક્ષકની તાલીમ અપાઈ છે। અમદાવાદના વિરમગામમાં રાજમાર્ગ વિસ્તરણ પરિયોજના માટે મોટા પાયે દબાણ દૂર કરવાની ઝુંબેશ હાથ ધરાઈ। તંત્ર દ્વારા અત્યાર સુધી અંદાજે 4,000 ચોરસ મીટર પરથી દબાણ હટાવાયું છે। અધિકારીઓ દ્વારા કડક સુરક્ષા હેઠળ આ કામગીરીનું નિરીક્ષણ કરવામાં આવી રહ્યું હોવાનું અમદાવાદ ગ્રામ્ય પોલીસના વિરમગામ વિભાગના નાયબ પોલીસ અધિક્ષક તપનસિંહ ડોડિયાએ જણાવ્યું હતું।
4: स्टेट हाईवे 17 के वाइडनिंग के प्रोजेक्ट के दौरान विरमगाम में एंट्रेंस में जो रोड वाइडनिंग का काम चल रहा है, उसके लिए लॉ एंड ऑर्डर की सिचुएशन को ध्यान में रखते हुए एक डीवाईएसपी, टोटल 15 पीआई और 550 से ज्यादा पुलिस का बंदोबस्त तैनात किया गया। उपरांत लॉ एंड ऑर्डर की सिचुएशन को ध्यान में रखते हुए सभी कम्युनिटी की एक साथ मीटिंग की गई हुई थी और सभी कम्युनिटी का हमको पूरा सहकार मिला और आगे डिमोलिशन की प्रक्रिया भी चालू है। डिमोलिशन का स्टेज रफली 400 मीटर है और टोटल 4,000 स्क्वायर मीटर जितना होता है।
2: રાજ્ય પોલીસ દ્વારા ઓપરેશન મ્યુલ હન્ટ હેઠળ 2,289 કરોડ રૂપિયાની સાયબર છેતરપિંડીનો પર્દાફાશ કરાયો। સત્તાવાર યાદી મુજબ સાયબર ઉત્કૃષ્ટતા કેન્દ્ર દ્વારા ચલાવાયેલા આ અભિયાન અંતર્ગત 913 જેટલા મ્યુલ એકાઉન્ટ એટલે કે સાયબર છેતરપિંડીથી નાણાં મેળવવા માટે ઉપયોગમાં લેવાતા બેંક ખાતા સામે કાર્યવાહી કરવામાં આવી। તેમજ 565 પ્રાથમિક તપાસ અહેવાલ

0: એટલે કે એફઆઈઆર નોંધી 638 લોકોની ધરપકડ કરવામાં આવી છે. હવે ભારતીય રિઝર્વ બેંક આરબીઆઈ કૃત્રિમ બુદ્ધિમત્તા એઆઈની મદદથી મ્યુલ એકાઉન્ટ સામે કાર્યવાહી કરશે. આ ઉપરાંત ખાતાઓના વ્યવહારને જોખમના આધારે વર્ગીકૃત કરાશે. અરવલ્લી જિલ્લામાં વિશેષ પોક્સો અદાલતે 7 દિવસમાં બીજો ચુકાદો જાહેર કરી દુષ્કર્મના આરોપીને 20 વર્ષની સજા સંભળાવી છે. 1.5 વર્ષ પહેલા ધનસુરા પંથકની એક સગીરા સાથે સંકળાયેલા કેસમાં અદાલતે આ ચુકાદો આપ્યો હોવાનું સરકારી વકીલ ડીએસ પટેલે જણાવ્યું.
1: પોક્સો કોર્ટે ધનસુરા પોલીસ સ્ટેશનના પોક્સો કેસમાં ચુકાદો જાહેર કરી આરોપીને 20 વર્ષની સખત કેદની સજા ફરમાવતો હુકમ કરવામાં આવેલો છે અને આ અઠવાડિયામાં આ બીજો પોક્સો કેસમાં સજાનો ચુકાદો નામદાર કોર્ટે આપેલો છે. તેથી ગુનેગારોમાં ડરનો માહોલ ઉભો થયેલો છે.
0: હવામાન વિભાગ દ્વારા સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, છોટાઉદેપુર અને નર્મદા જિલ્લામાં છૂટાછવાયા સ્થળ પર આજે ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી. આ ઉપરાંત દેવભૂમિ, દ્વારકા, જામનગર અને પોરબંદર સિવાયના જિલ્લાઓમાં માવઠાની શક્યતા છે. આ સાથે જ અનેક શહેર અને જિલ્લામાં મહત્તમ તાપમાનનો પારો 40 ડિગ્રી સેલ્સિયસથી નીચે આવી ગયો છે. દેવભૂમિ દ્વારકા નજીક આવેલા શિવરાજપુર બીચ પર આગામી 30 જુલાઈ સુધી નાહવા અને સ્વિમિંગ કરવા પર પ્રતિબંધ મુકાયો. અધિક જિલ્લા મેજિસ્ટ્રેટના જાહેરનામા મુજબ લાઇટ હાઉસ સર્વે નંબર 58થી લઈ શિવરાજપુર ખાડી 2ના છેડા સુધીનો સમગ્ર વિસ્તાર પ્રતિબંધ હેઠળ રહેશે. બીચની નિયમિત જાળવણી અને સુરક્ષાને ધ્યાનમાં રાખી આ નિર્ણય કરાયો હોવાનું સત્તાવાર યાદીમાં જણાવાયું છે. મહેસાણામાં વડનગરને વિશ્વસ્તરનું હેરિટેજ ટાઉન એટલે કે ઐતિહાસિક વારસાને જાળવી રાખતું નગર બનાવાશે. આ માટે સરકાર દ્વારા 125 કરોડ રૂપિયાના ખર્ચે શહેરી વિકાસ અને માર્ગ સૌંદર્યકરણ પરિયોજનાના બીજા તબક્કાની કામગીરી કરાશે. આગામી ઓગસ્ટ મહિનાથી શરૂ થનારા આ કામ અંતર્ગત 13 મુખ્ય માર્ગ અને અંદાજે 9.4 કિલોમીટર લાંબા માર્ગનો હેરિટેજ વિષયવસ્તુ આધારિત વિકાસ કરાશે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા હતા. આ સમાચારનો જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ aiarnews_abadને ફોલો કરશો. આ સાથે જ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ સાંજે 7 વાગે 10 મિનિટે પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.

વસ્તી ગણતરીના પ્રથમ તબક્કામાં હાઉસ લિસ્ટિંગ અને હાઉસિંગ સેન્સસ એટલે કે તમારા ઘરની ગણતરી કરવામાં આવશે. આવો તમારી ભાગીદારીથી આને સફળ બનાવીએ. દરેક વ્યક્તિ જોડાય, દરેક ઘર જોડાય અને દેશ આગળ વધે. સેન્સસ 2027, આપણી વસ્તી ગણતરી, આપણો વિકાસ.

વસ્તી ગણતરીના પ્રથમ તબક્કામાં હાઉસ લિસ્ટિંગ અને હાઉસિંગ સેન્સસ એટલે કે તમારા ઘરની ગણતરી કરવામાં આવશે. આવો તમારી ભાગીદારીથી આને સફળ બનાવીએ. દરેક વ્યક્તિ જોડાય, દરેક ઘર જોડાય અને દેશ આગળ વધે. સેન્સસ 2027, આપણી વસ્તી ગણતરી, આપણો વિકાસ.

વસ્તી ગણતરીના પ્રથમ તબક્કામાં હાઉસ લિસ્ટિંગ અને હાઉસિંગ સેન્સસ એટલે કે તમારા ઘરની ગણતરી કરવામાં આવશે. આવો તમારી ભાગીદારીથી આને સફળ બનાવીએ. દરેક વ્યક્તિ જોડાય, દરેક ઘર જોડાય અને દેશ આગળ વધે. સેન્સસ 2027, આપણી વસ્તી ગણતરી, આપણો વિકાસ.

વસ્તી ગણતરીના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.

વસ્તી ગણતરીના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.

વસ્તી ગણતરીના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.

વસ્તી ગણતરીના પ્રથમ તબક્કામાં હાઉસ લિસ્ટિંગ અને હાઉસિંગ સેન્સસ એટલે કે તમારા ઘરની ગણતરી કરવામાં આવશે. આવો તમારી ભાગીદારીથી આને સફળ બનાવીએ. દરેક વ્યક્તિ જોડાય, દરેક ઘર જોડાય અને દેશ આગળ વધે. સેન્સસ 2027, આપણી વસ્તી ગણતરી, આપણો વિકાસ.

વસ્તી ગણતરીના પ્રથમ તબક્કામાં હાઉસ લિસ્ટિંગ અને હાઉસિંગ સેન્સસ એટલે કે તમારા ઘરની ગણતરી કરવામાં આવશે. આવો તમારી ભાગીદારીથી આને સફળ બનાવીએ. દરેક વ્યક્તિ જોડાય, દરેક ઘર જોડાય અને દેશ આગળ વધે. સેન્સસ 2027, આપણી વસ્તી ગણતરી, આપણો વિકાસ.

વસ્તી ગણતરીના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.

વસ્તી ગણતરીના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.

0: વસ્તી ગણતરીના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.
1: તો ઇસ પર ચર્ચા કરેંગે ઓર કથા સુધા કે અંતર્ગત આભૂષણ ભાગ એક મુંશી પ્રેમચંદ દ્વારા લખી કહાની આજ સુનાઈ જાયેગી ઓર ઇસકા ભાગ એક હૈ તો હમ લોગ ઇસ કહાની કા આનંદ લેતે હૈ.
2: ચલીએ તો પહેલે કહાની સુન લેતે હૈ.
3: કથા સુધા ભાવ ભરી કહાનીઓ કા સાગર જિસકી લહેરે કભી મુસ્કુરાહટ સજાયેંગી તો કભી આંખે નમ કર જાયેંગી. સામાજિક સરોકાર સે લેકર પરિવાર તક કી હોંગી બાતે. કુછ મનોરંજન હોગા તો કુછ સીખ ભી મિલ જાયેગી. હર બાર નઈ અનસુની કહાની કી અલગ અંદાઝ મે હોગી બયાની. કહાની કી મૌલિકતા બનાએ રખતે હુએ શ્રોતાઓ કે લિયે કાર્યક્રમ રોચક ઓર સુગમ હો इसलिए कहानी में थोड़े बहुत बदलाव किए गए हैं. आशा है आपको कथा सुधा में डूबना अच्छा लगेगा.
4: कथा सुधा में सुनिए मुंशी प्रेमचंद की कहानी आभूषण. आज सुनते हैं इस कहानी की पहली कड़ी.

વસ્તી ગણતરીના પ્રથમ તબક્કામાં હાઉસ લિસ્ટિંગ અને હાઉસિંગ સેન્સસ એટલે કે તમારા ઘરની ગણતરી કરવામાં આવશે. આવો તમારી ભાગીદારીથી આને સફળ બનાવીએ. દરેક વ્યક્તિ જોડાય, દરેક ઘર જોડાય અને દેશ આગળ વધે. સેન્સસ 2027, આપણી વસ્તી ગણતરી, આપણો વિકાસ.

0: વસ્તી ગણતરીના પ્રથમ તબક્કામાં હાઉસ લિસ્ટિંગ અને હાઉસિંગ સેન્સસ એટલે કે તમારા ઘરની ગણતરી કરવામાં આવશે. આવો તમારી ભાગીદારીથી આને સફળ બનાવીએ. દરેક વ્યક્તિ જોડાય, દરેક ઘર જોડાય અને દેશ આગળ વધે. સેન્સસ 2027, આપણી વસ્તી ગણતરી, આપણો વિકાસ.
1: બેટા, દાળમાં મીઠાની જગ્યાએ ખાંડ પડી જાય તો કેવું લાગે?
2: અરે મમ્મી, આખો સ્વાદ બગડી જાય.
1: મત મિક્સ થોડી કરાય. બસ એવો જ કચરાનો છે. ભીનો કચરો, સૂકો કચરો, સેનિટરી વેસ્ટ અને સ્પેશિયલ કેર ક્યારેય મિક્સ ના કરાય. અને એટલે જ આ ચાર રંગ યાદ રાખજે. લીલો ડબ્બો ભીના કચરા માટે, વાદળી સૂકા કચરા માટે, લાલ સેનિટરી વેસ્ટ માટે અને સ્પેશિયલ કેર માટે કાળો રંગ. છે ને એકદમ સિમ્પલ?
3: ગુજરાતના શહેરોને સ્વચ્છ રાખવા ઘરે જ કચરાનું વર્ગીકરણ કરો. ચાર કચરા પેટીનો નિયમ અપનાવો અને કચરાના કલેક્શનની ગાડીમાં જ કચરો આપો.
4: પપ્પા, મમ્મી, જુઓ મારો રિપોર્ટ કાર્ડ. હું ક્લાસમાં ફર્સ્ટ આવી.
5: વાહ, એકદમ ફર્સ્ટ ક્લાસ.
1: પણ હવે વારો આપણા શહેરના રિપોર્ટ કાર્ડનો છે.
5: એટલે?
1: અરે, સ્વચ્છ સર્વેક્ષણ ચાલે છે ને. આખા દેશમાં સફાઈનું અભિયાન ચાલી રહ્યું છે અને એટલે આપણે આપણા કચરાનું વર્ગીકરણ કરીએ અને કચરો કચરા પેટીમાં જ નાખીએ. રિડ્યુસ, રીયુઝ અને રિસાયકલની આદત પાડીએ અને સિટીઝન ફીડબેક આપીને આપણા શહેરને ફર્સ્ટ લાવીએ.
3: આપનું શહેર સ્વચ્છ શહેર. સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત દ્વારા જનહિતમાં જારી.

વસ્તી ગણતરીના પ્રથમ તબક્કામાં હાઉસ લિસ્ટિંગ અને હાઉસિંગ સેન્સસ એટલે કે તમારા ઘરની ગણતરી કરવામાં આવશે. આવો તમારી ભાગીદારીથી આને સફળ બનાવીએ. દરેક વ્યક્તિ જોડાય, દરેક ઘર જોડાય અને દેશ આગળ વધે. સેન્સસ 2027, આપણી વસ્તી ગણતરી, આપણો વિકાસ.

શું તમે તૈયારી કરી છે? હીટ સ્ટ્રોક થી બચવાની ગરમીમાં લૂ લાગવાથી બચવા માટેના ખાસ પગલા. હીટ વેવ દરમિયાન બહાર નીકળવાનું ટાળવું. આખું શરીર અને માથું ઢંકાય તેવી રીતે સફેદ સુતરાઉ કપડાં પહેરવા. ટોપી, ચશ્મા, છત્રીનો ઉપયોગ કરવો. વારંવાર પાણી પીવું.

નો ઉપયોગ કરવો, વારંવાર પાણી પીવું, લીંબુ શરબત, મોળી છાશ, નારિયેળનું પાણી તથા ઓઆરએસ પુષ્કળ પ્રમાણમાં પીવું. લૂ લાગવાના લક્ષણો: માથું દુખવું, પગની પેડીઓમાં દુખાવો થવો, શરીરનું તાપમાન વધી જવું, ખૂબ તરસ લાગવી, ઉલટી થવી, ઉબકા આવવા, ચક્કર આવવા, આંખે અંધારા આવવા, બેભાન થઈ જવું, અતિ ગંભીર કિસ્સામાં ખેંચ આવવી. હીટવેવની ચેતવણીના દિવસોમાં બપોરે 2 વાગ્યાથી 4 વાગ્યા સુધી બહાર નીકળવાનું ટાળવું. લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનો કે સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી દ્વારા જનહિત

0: વસ્તી ગણતરીના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.
1: બેટા, દાળમાં મીઠાની જગ્યાએ ખાંડ પડી જાય તો કેવું લાગે?
2: અરે મમ્મી, આખો સ્વાદ બગડી જાય.
1: મત મિક્સ થોડી કરાય. બસ એવું જ કચરાનું છે. ભીનો કચરો, સૂકો કચરો, સેનિટરી વેસ્ટ અને સ્પેશિયલ કેર ક્યારેય મિક્સ ના કરાય. અને એટલે જ આ ચાર રંગ યાદ રાખજે. લીલો ડબ્બો ભીના કચરા માટે, વાદળી સૂકા કચરા માટે, લાલ સેનિટરી વેસ્ટ માટે અને સ્પેશિયલ કેર માટે કાળો રંગ. છે ને એકદમ સિમ્પલ.
3: ગુજરાતના શહેરોને સ્વચ્છ રાખવા ઘરે જ કચરાનું વર્ગીકરણ કરો. ચાર કચરા પેટીનો નિયમ અપનાવો અને કચરાના કલેક્શનની ગાડીમાં જ કચરો આપો.
4: પપ્પા, મમ્મી, જુઓ મારો રિપોર્ટ કાર્ડ. હું ક્લાસમાં ફર્સ્ટ આવી.
5: વાહ, એકદમ ફર્સ્ટ ક્લાસ.
1: પણ હવે વારો આપણા શહેરના રિપોર્ટ કાર્ડનો છે.
5: એટલે?
1: અરે, સ્વચ્છ સર્વેક્ષણ ચાલે છે ને. આખા દેશમાં સફાઈનું અભિયાન ચાલી રહ્યું છે અને એટલે આપણે આપણા કચરાનું વર્ગીકરણ કરીએ અને કચરો કચરા પેટીમાં જ નાખીએ. રિડ્યુસ, રીયુઝ અને રીસાયકલની આદત પાડીએ અને સિટીઝન ફીડબેક આપીને આપણા શહેરને ફર્સ્ટ લાવીએ.
3: આપનું શહેર સ્વચ્છ શહેર. સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત દ્વારા જનહિત માં જારી.
6: ફૂડ હેબિટ્સ કેસે હૈ, દાંતો કા અરેન્જમેન્ટ કેસા હૈ?
7: યસ,
6: ક્યોંકિ જૈસે લંબે સ્પેન વાલે બ્રિજ હોતે હૈ તો અગર આપકે અપોઝિટ સાઈડ કે દાંત નીચે કે જબડે કા કર રહે તો ઉપર સાઈડ કે દાંત અગર આપકે આડે ટેડે હૈ તો બ્રિજ કે ઉપર સીધા ફોર્સ નહીં પડને વાલા, આડા ટેડા ફોર્સ પડેગા. તો ઉસકે લિયે કોન સા મટીરિયલ જ્યાદા સુટેબલ રહેગા?
7: યસ,
6: વો ડિપેન્ડ કરતા હૈ આપકે અરેન્જમેન્ટ કે ઉપર, ક્યોંકિ વો ફોર્સ જહાં પે પડેગા વહાં પે અગર ટૂટતે રહેગા તો ક્યા હોતા હૈ ના, યે ભી એક ચીજ હૈ કે એક દો બાર ટૂટતા હૈ તો પેશન્ટ ખુદ હી ગિવ અપ કર દેતે હૈ ઓર નહીં કરના હૈ બોલ કે છોડ દેતે હૈ. લેકિન यहाँ पे उनको ये चीज समझनी जरूरी है कि हर बार महंगी चीज ही अच्छी होगी जरूरी नहीं है, और हर बार सस्ती चीज ही आपके केस में काम करेगी वो भी जरूरी नहीं है. तो केस टू केस डिपेंड करता है कि क्या आपके केस में सबसे बेस्ट होगा, वो आपके डेंटिस्ट आपको बेस्ट तरीका बता सकते हैं. अभी दूसरा तरीका जो है रिप्लेसमेंट का, उसको बोलते हैं डेंटल इम्प्लांट्स, जहां पे हड्डी में एक इम्प्लांट डाला जाता है. एक स्क्रू जैसी चीज होती है, एक्चुअली उसका डिजाइन स्क्रू जैसा होता है, एक्चुअल में स्क्रू नहीं होता. वो डिजाइन स्क्रू की तरह देने का कारण ये होता है कि उतना ज्यादा सरफेस एरिया अवेलेबल होता है हड्डी को उसके साथ पकड़ बनाने के लिए. तो इसके लिए वो इम्प्लांट जाता है हड्डी के अंदर, उसके ऊपर एक अटैचमेंट लगती है जिसको अबटमेंट बोलते हैं, और उसके ऊपर कैप लगाई जाती है. ये सबसे बेस्ट तरीका है आज की तारीख में दांत बिठाने का, क्योंकि इस तरीके में नेचुरली जैसे दांत फंक्शन करता है वैसे ही दांत हम लोग रिस्टोर कर रहे हैं. और अभी टेक्नोलॉजीज इतनी आ चुकी है, ये तो एक इम्प्लांट की मैं बात कर रहा हूँ, अभी तो पूरे मुंह के इम्प्लांट्स दो दिन में तीन दिन में हम लोग केसेस खत्म करते हैं. पूरे मुंह के दांत हम लोग इमीडिएट इम्प्लांट करके पेशेंट को दो दिन में फाइनल दांत दे देते हैं.
7: बहुत जल्दी होने लगा ये,
6: बहुत जल्दी होने लगा है. हाँ, खर्चीली चीजें हैं. अभी इसका खर्चा अगर मैं बताऊं तो लाखों में जाता है
7: बाकायदा,
6: क्योंकि जो हड्डी में स्क्रू जा रहा है वो बना होता है टाइटेनियम से,
7: और वो महंगी चीज है.
6: टाइटेनियम सोने से भी ज्यादा महंगा आता है, तो वो महंगी चीज है. प्लस उसके टेक्निकल चीजों में अगर मैं जाऊं तो जो कंपनीज उसको बनाती है तो उसके जो मशीन्स होते हैं, मतलब एक बार चालू कर दी मशीन तो बल्क प्रोडक्शन करेगी तभी वो रुका पाओगे आप, नहीं तो एक या दो सैंपल पीस बना के आप रोक नहीं सकते, वो हजारों में बनाने पड़ते हैं. ये कंपनी की मजबूरी है क्योंकि मशीन्स वैसे है. तो इसकी वजह से क्या होता है कि उनको खर्चा ज्यादा करना पड़ता है उसके पीछे. ऑब्वियसली बात है, वो बाहर भी अपना नफा जोड़ेंगे. तो अगर मैं आपको अंदाजा दूं तो कम से कम 20-25 हजार से लेके 70-80 हजार, 1 लाख रुपए तक का इम्प्लांट होता है एक दांत का.
7: एक दांत का?
6: तो अगर हम लोग पूरे मुंह की बात करें तो कम से कम 4-5 लाख रुपए से लेके 20-25 लाख तक आपका खर्चा जा सकता है, सारे दांत अगर आपको फिक्स में बिठाने हैं. ये हो गए फिक्स दांतों की बात. अभी

વસ્તી ગણતરીના પ્રથમ તબક્કામાં હાઉસ લિસ્ટિંગ અને હાઉસિંગ સેન્સસ એટલે કે તમારા ઘરની ગણતરી કરવામાં આવશે. આવો તમારી ભાગીદારીથી આને સફળ બનાવીએ. દરેક વ્યક્તિ જોડાય, દરેક ઘર જોડાય અને દેશ આગળ વધે. સેન્સસ 2027, આપણી વસ્તી ગણતરી, આપણો વિકાસ.

0: कहीं कोई आवाज नहीं हुई, कुछ टूटा जरूर पर बेआवाज। दिल टूटने की आवाज नहीं होती, दिल बेआवाज टूटता है। चेहरों पर नकली मुस्कान का लेबल चिपकाए जीते रहते हैं लोग, एहसास नहीं होने देते कि उनका दिल टूटा है।
1: मित्रों, आप सांभळी रह्या छो विविध भारतीनुं वडोदरा केन्द्र KJIT सावली। ધોરણ 12 સાયન્સ પછી એન્જિનિયરિંગ અભ્યાસ માટેનો શ્રેષ્ઠ વિકલ્પ KJ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી સાવલી।
2: બેટા, દાળમાં મીઠાની જગ્યાએ ખાંડ પડી જાય તો કેવું લાગે?
3: અરે મમ્મી, આંખો સ્વાદ બગડી જાય,
2: મત મિક્સ થોડી કરાય। બસ એવું જ કચરાનું છે, ભીનો કચરો, સૂકો કચરો, સેનિટરી વેસ્ટ અને સ્પેશિયલ કેર ક્યારેય મિક્સ ના કરાય। અને એટલે જ આ ચાર રંગ યાદ રાખજે: લીલો ડબ્બો ભીના કચરા માટે, વાદળી સૂકા કચરા માટે, લાલ સેનિટરી વેસ્ટ માટે અને સ્પેશિયલ કેર માટે કાળો રંગ। છે ને એકદમ સિમ્પલ?
4: ગુજરાતના શહેરોને સ્વચ્છ રાખવા ઘરે જ કચરાનું વર્ગીકરણ કરો, ચાર કચરા પેટીનો નિયમ અપનાવો અને કચરાના કલેક્શનની ગાડીમાં જ કચરો આપો।
5: પપ્પા મમ્મી, જુઓ મારો રિપોર્ટ કાર્ડ, હું

0: નથી.
1: વાહ, એકદમ ફર્સ્ટ ક્લાસ.
0: પણ હવે વારો આપણા શહેરના રિપોર્ટ કાર્ડ નો છે.
1: એટલે?
0: અરે, સ્વચ્છ સર્વેક્ષણ ચાલે છે ને, આખા દેશમાં સફાઈનું અભિયાન ચાલી રહ્યું છે, અને એટલે આપણે આપણા કચરાનું વર્ગીકરણ કરીએ અને કચરો કચરા પેટીમાં જ નાખીએ, રિડ્યુસ, રીયુઝ અને રીસાયકલની આદત પાડીએ અને સિટીઝન ફીડબેક આપીને આપણા શહેરને ફર્સ્ટ લાવીએ.
2: આપનું શહેર સ્વચ્છ શહેર. સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત દ્વારા જનહિતમાં જારી.

0: बेटा दाल माँ मीठा नहीं जगह खांड पड़ी जाए तो क्यों लागे।
1: अरे मम्मी आँखों स्वाद बगड़ी जाए, मैं तो मिक्स थोड़ी कराई।
0: बस एवो जो कचरा नो छे, भीनो कचरो, सूको कचरो, सैनिटरी वेस्ट अने स्पेशल केयर क्यारे मिक्स ना कराए। अने इतले ज आ चार रंग याद राखजे, लीलो डब्बो भीना कचरा माटे, वादड़ी सूका कचरा माटे, लाल सैनिटरी वेस्ट माटे अने स्पेशल केयर माटे काळो रंग छे ने। एकदम सिंपल,
2: गुजरात ना शहरों ने स्वच्छ राखवा, घरे ज कचरा नु वर्गीकरण करो, चार कचरा पेटी नो नियम अपनावो अने कचरा ना कलेक्शन नी गाड़ी मां ज कचरो आपो।
3: पप्पा मम्मी जुवो मारो रिपोर्ट कार्ड, हूँ क्लास मां फर्स्ट आवी।
2: वाह एकदम फर्स्ट क्लास।
0: पण हवे वारो आपणा शहर ना रिपोर्ट कार्ड नो छे।
2: एटले?
0: अरे स्वच्छ सर्वेक्षण चाले छे ने, आखा देश मां सफाई नु अभियान चाली रह्यु छे, अने एटले आपणे आपणा कचरा नु वर्गीकरण करिए अने कचरो कचरा पेटी मां ज नाखीए, रिड्यूस रीयूज अने रिसाइकल नी आदत पाड़िए अने सिटीजन फीडबैक आपीने आपणा शहर ने फर्स्ट लावीए।
2: आपनु शहर स्वच्छ शहर, स्वच्छ भारत मिशन अर्बन गुजरात द्वारा जनहित मां जारी।
4: मित्रों आप सांभळी रह्या छो विविध भारतीनुं वडोदरा केन्द्र केजेआईटी सावली। धोरण 10 पछी डिप्लोमा एन्जिनियरिंग अभ्यास माटेनो श्रेष्ठ विकल्प केजे इंस्टिट्यूट ऑफ एन्जिनियरिंग एन्ड टेक्नोलॉजी सावली।
5: आ उनाळामां सुरक्षा सूचनोनुं पालन करो अने लूथी बचो।
6: हीटवेव એટલે કે લૂથી બચવા બપોરે 2-4 વાગ્યા સુધી બહાર નીકળવું નહીં અને માથું સુતરાઉ સફેદ કાપડથી ઢાંકવું તથા ખુલ્લા કપડાં પહેરવા। બાળકો સગર્ભા સ્ત્રીઓ અને વડીલોએ તડકામાં વિશેષ કાળજી લેવી, પુષ્કળ પ્રમાણમાં પાણી, લીંબુ પાણી અને છાશ જેવા પીણા પીવા
5: અને લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કાં તો સરકારી દવાખાનાનો સંપર્ક કરવો। ગુજરાત સરકારના ઉપક્રમ GSDMA દ્વારા જનહિતમાં। આ ઉનાળામાં સુરક્ષા સૂચનોનું પાલન કરો અને લૂથી બચો।
6: હીટવેવ એટલે કે લૂથી બચવા બપોરે 2-4 વાગ્યા સુધી બહાર નીકળવું નહીં અને માથું સુતરાઉ સફેદ કાપડથી ઢાંકવું તથા ખુલ્લા કપડાં પહેરવા। બાળકો સગર્ભા સ્ત્રીઓ અને વડીલોએ તડકામાં વિશેષ કાળજી લેવી, પુષ્કળ પ્રમાણમાં પાણી, લીંબુ પાણી અને છાશ જેવા પીણા પીવા
5: અને લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કાં તો સરકારી દવાખાનાનો સંપર્ક કરવો। ગુજરાત સરકારના ઉપક્રમ GSDMA દ્વારા જનહિતમાં।

0: ચાલો રંગ છે ને એકદમ સિમ્પલ.
1: ગુજરાતના શહેરોને સ્વચ્છ રાખવા, ઘરે જ કચરાનું વર્ગીકરણ કરો, ચાર કચરા પેટીનો નિયમ અપનાવો અને કચરાના કલેક્શનની ગાડીમાં જ કચરો આપો.
2: પપ્પા મમ્મી જુઓ મારો રિપોર્ટ કાર્ડ, હું ક્લાસમાં ફર્સ્ટ આવી.
1: વાહ, એકદમ ફર્સ્ટ ક્લાસ.
0: પણ હવે વારો આપણા શહેરના રિપોર્ટ કાર્ડનો છે.
1: એટલે?
0: અરે સ્વચ્છ સર્વેક્ષણ ચાલે છે ને, આખા દેશમાં સફાઈનું અભિયાન ચાલી રહ્યું છે અને એટલે આપણે આપણા કચરાનું વર્ગીકરણ કરીએ અને કચરો કચરા પેટીમાં જ નાખીએ, રિડ્યુસ રીયુઝ અને રિસાયકલની આદત પાડીએ અને સિટીઝન ફીડબેક આપીને આપણા શહેરને ફર્સ્ટ લાવીએ.
1: આપનું શહેર સ્વચ્છ શહેર. સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત દ્વારા જનહિતમાં જારી.
3: શ્રોતા મિત્રો, 93.9 મેગાહર્ટ્ઝ પર આપ ટ્યુન કર્યું છે વિવિધ ભારતીનું વડોદરા કેન્દ્ર. શ્રોતા મિત્રો, સવારે 8:30 લોકપ્રિય હિન્દી ફિલ્મી ગીતોનો કાર્યક્રમ ચિત્રલોક, જેના પ્રાયોજક છે
4: અશોકા ધ ગ્રેટ એક્સક્લુઝિવ એથનિક એન્ડ દુલ્હા કલેક્શન, વડોદરાનો આધુનિક શોરૂમ, નવરંગ સિનેમા રોડ, રાવપુરા, વડોદરા.
3: એમ કે ફર્નિચર, પાંચ માળનો ભવ્ય શોરૂમ, પ્રતાપનગર બ્રિજ નીચે, વડોદરા.
5: સવારે 10 ફોન ઇન તથા અન્ય લોકપ્રિય કાર્યક્રમો, જેના પ્રાયોજક છે
4: આર્ક બ્લાઇન્ડ્સ, શિવાકૃતિ બિલ્ડિંગ, દાંડિયા બજાર, વડોદરા.
6: સેહત આપકી સુરક્ષા હમારી, અબ નહીં રહેગી મચ્છરો સે પરેશાની,
4: યે હૈ આર્ક બ્લાઇન્ડ્સ કી જિમ્મેદારી.

વસ્તી ગણતરીના પ્રથમ તબક્કામાં હાઉસ લિસ્ટિંગ અને હાઉસિંગ સેન્સસ એટલે કે તમારા ઘરની ગણતરી કરવામાં આવશે. આવો તમારી ભાગીદારીથી આને સફળ બનાવીએ. દરેક વ્યક્તિ જોડાય, દરેક ઘર જોડાય અને દેશ આગળ વધે. સેન્સસ 2027, આપણી વસ્તી ગણતરી, આપણો વિકાસ.

વસ્તી ગણતરીના પ્રથમ તબક્કામાં હાઉસ લિસ્ટિંગ અને હાઉસિંગ સેન્સસ એટલે કે તમારા ઘરની ગણતરી કરવામાં આવશે. આવો તમારી ભાગીદારીથી આને સફળ બનાવીએ. દરેક વ્યક્તિ જોડાય, દરેક ઘર જોડાય અને દેશ આગળ વધે. સેન્સસ 2027, આપણી વસ્તી ગણતરી, આપણો વિકાસ.

0: નિયમ અપનાવો અને કચરાના કલેક્શનની ગાડીમાં જ કચરો આપો.
1: પપ્પા મમ્મી જુઓ મારો રિપોર્ટ કાર્ડ, હું ક્લાસમાં ફર્સ્ટ આવી.
2: વાહ, એકદમ ફર્સ્ટ ક્લાસ.
3: પણ હવે વારો આપણા શહેરના રિપોર્ટ કાર્ડ નો છે.
2: એટલે?
3: અરે સ્વચ્છ સર્વેક્ષણ ચાલે છે ને, આખા દેશમાં સફાઈનું અભિયાન ચાલી રહ્યું છે, અને એટલે આપણે આપણા કચરાનું વર્ગીકરણ કરીએ અને કચરો કચરા પેટીમાં જ નાખીએ, રિડ્યુસ રીયુઝ અને રીસાયકલની આદત પાડીએ અને સિટીઝન ફીડબેક આપીને આપણા શહેરને ફર્સ્ટ લાવીએ.
0: આપનું શહેર સ્વચ્છ શહેર. સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત દ્વારા જનહિતમાં જારી.

0: વસ્તી ગણતરીના પ્રથમ તબક્કામાં હાઉસ લિસ્ટિંગ અને હાઉસિંગ સેન્સસ એટલે કે તમારા ઘરની ગણતરી કરવામાં આવશે. આવો તમારી ભાગીદારીથી આને સફળ બનાવીએ. દરેક વ્યક્તિ જોડાય, દરેક ઘર જોડાય અને દેશ આગળ વધે. સેન્સસ 2027, આપણી વસ્તી ગણતરી, આપણો વિકાસ.
1: શું તમે તૈયાર છો સ્ટ્રોકથી બચવાની? ગરમીમાં લૂ લાગવાથી બચવા માટેના ખાસ પગલા. હીટ વેવ દરમિયાન બહાર નીકળવાનું ટાળવું. આખું શરીર અને માથું ઢંકાય તેવી રીતે સફેદ સુતરાઉ કપડાં પહેરવા. ટોપી, ચશ્મા, છત્રીનો ઉપયોગ કરવો. વારંવાર પાણી પીવું. લીંબુ શરબત, મોળી છાશ, નારિયેળનું પાણી તથા ORS પુષ્કળ પ્રમાણમાં પીવું. લૂ લાગવાના લક્ષણો: માથું દુખવું, પગની પેઢીઓમાં દુખાવો થવો, શરીરનું તાપમાન વધી જવું, ખૂબ તરસ લાગવી, ઉલટી થવી, ઉબકા આવવા, ચક્કર આવવા, આંખે અંધારા આવવા, બેભાન થઈ જવું, અતિ ગંભીર કિસ્સામાં ખેંચ આવવી. હીટવેવની ચેતવણીના દિવસોમાં બપોરે 2 વાગ્યાથી 4 વાગ્યા સુધી બહાર નીકળવાનું ટાળવું. લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનો કે સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી દ્વારા જનહિત

0: વસ્તી ગણતરીના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.
1: હર રોજ સુબહ 7 બજે સુનિયે કાર્યક્રમ ભૂલે બિસરે ગીત, જિસકે પ્રાયોજક હૈ વીકો વજ્રદંતી. મજેદાર નહીં અસરદાર, ભારત કા ગમ એક્સપર્ટ.

વસ્તી ગણતરીના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.

મિત્રો, આપ સાંભળી રહ્યા છો વિવિધ ભારતીનું વડોદરા કેન્દ્ર. પૂજા પ્લસ, માત્ર મંગલ મુહૂર્ત નક્કી કરો, દુલ્હે રાજાને અમે સજાવીશું. પધારો અમારા દુલ્હે રાજા ડિપાર્ટમેન્ટમાં. પૂજા પ્લસ, રાવપુરા, વડોદરા.

0: વસ્તી ગણતરીના પ્રથમ તબક્કામાં હાઉસ લિસ્ટિંગ અને હાઉસિંગ સેન્સસ એટલે કે તમારા ઘરની ગણતરી કરવામાં આવશે. આવો તમારી ભાગીદારીથી આને સફળ બનાવીએ. દરેક વ્યક્તિ જોડાય, દરેક ઘર જોડાય અને દેશ આગળ વધે. સેન્સસ 2027, આપણી વસ્તી ગણતરી, આપણો વિકાસ.
1: 2 જૂન કો
2: જી હાં, હિમાની શિવપુરી હોંગી હમારી વિશેષ સખી. 2 જૂન સખી સહેલી કે વર્ષગાંઠ પર હમ જલાયેંગે સ્મૃતિયો કે દીપ.
3: બધાઈ હો બધાઈ જન્મદિન કી તુમ.
2: જશ્ન કે ગુબ્બારે ઉડેંગે હિમાની જી કે સંગ.
3: જન્મદિન તુમ્હારા મિલેંગે લડ્ડુ હમકો.
2: હિમાની જી સાજા કરેંગી અપને દિલ કી બાત. તો જરૂર સુનિયેગા 2 જૂન વિશેષ સખી સહેલી દિન મે 3 બજે.
4: इसी के साथ आज का तराने नए पुराने कार्यक्रम संपन्न होता है.
5: तराने नए पुराने.
4: ये है विविध भारती राष्ट्रीय सेवा देश की सुरीली धड़कन. और आइए अब आपको देते हैं जानकारी आज दिन भर और कल आज के शेष और कल दिन भर प्रसारित होने वाले मुख्य कार्यक्रमों की झरोखा के अंतर्गत. आज के इस झरोखा के तुरंत बाद आप सुनेंगे संध्या रंजन 6:35 पर.

વસ્તી ગણતરીના પ્રથમ તબક્કામાં હાઉસ લિસ્ટિંગ અને હાઉસિંગ સેન્સસ એટલે કે તમારા ઘરની ગણતરી કરવામાં આવશે. આવો તમારી ભાગીદારીથી આને સફળ બનાવીએ. દરેક વ્યક્તિ જોડાય, દરેક ઘર જોડાય અને દેશ આગળ વધે. સેન્સસ 2027, આપણી વસ્તી ગણતરી, આપણો વિકાસ.

0: નમસ્કાર, આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર હિના મોદી વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. રાજ્યભરમાં આજથી વસ્તી ગણતરીના પ્રથમ તબક્કાનો પ્રારંભ. આગામી 30 જૂન સુધી ગણતરીદારો ઘરે આવીને 33 પ્રશ્ન પૂછશે. રાજ્યમાં ખાલી થનારી રાજ્યસભાની 4 બેઠકની દ્વિવાર્ષિક ચૂંટણીનું જાહેરનામું પ્રસિદ્ધ. 8 જૂન સુધી ઉમેદવારીપત્ર ભરી શકાશે. રાજ્યમાં સરકારી સેવાઓ મેળવવા હવે એક જ યુનિવર્સલ એફિડેવિટ માન્ય ગણાશે. 1 મહિનાના ખેત બચાવો અભિયાનનો ગાંધીનગરથી રાજ્યવ્યાપી પ્રારંભ. સૌરાષ્ટ્ર અને કચ્છમાં આગામી 5 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી. જૂનાગઢના ખેલાડી કાજલ વાજાએ હોંગકોંગમાં રમાયેલી આંતરરાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધામાં રજત ચંદ્રક જીત્યો. રાજ્યભરમાં આજે 1 જૂનથી વસ્તી ગણતરી 2027ના પ્રથમ તબક્કાનો પ્રારંભ કરાયો છે. તે અંતર્ગત આગામી 30 જૂન સુધી ઘરયાદી અને મકાનોની ગણતરી એચએલઓ હાથ ધરાશે. 1,10,000થી વધુ ગણતરીકારો આ કામમાં જોડાશે. વસ્તી ગણતરી નિયામક સુજલ જે મયાત્રાએ સૌને આ કામગીરીમાં સહભાગી થવા અનુરોધ કરતા કહ્યું, ગણતરીદારો દ્વારા આવાસની સ્થિતિ, પરિવારની વિગત, પીવાના પાણીના સ્રોત, શૌચાલયની સુવિધા અને અન્ય અસ્કયામતો સહિત કુલ 33 જેટલા પ્રશ્નો પૂછવામાં આવશે. સાથે જ બેંકની વિગત, આધાર કાર્ડ કે અન્ય કોઈ માહિતી લોકો પાસેથી માંગવામાં નહીં આવે તેમ પણ શ્રી માયાત્રાએ વધુમાં જણાવ્યું હતું.
1: આમાં દરેક વ્યક્તિઓએ ઘરે ઘરે જઈને અંદાજે 33 પ્રશ્નો સામાન્ય માહિતી જે આપણે પહેલા પણ કહી હતી તે મુજબ બધી માહિતી લેશે. સૌને વિનંતી છે કે ભાઈ આપની કોઈપણ માહિતી આના સિવાયની કોઈપણ માંગે, જેમ કે આપનું બેંક એકાઉન્ટ, આપનું પાન કાર્ડ, આપનું આધાર કાર્ડ, તો આપને એ સૌને જણાવ્યું કે આ વસ્તી ગણતરીમાં અથવા જનગણનામાં આ પ્રકારના કોઈપણ ડોક્યુમેન્ટ માંગવામાં આવતા નથી. આપે કોઈ ડોક્યુમેન્ટ અપલોડ કરવાના પણ આવતા નથી, માટે એ માહિતી આપ આપશો નહીં.
0: જૂનાગઢના વંથલીના વાડલા ગામમાં વસ્તી ગણતરીના પ્રથમ તબક્કાનો પ્રારંભ કરાયો. જિલ્લા કલેક્ટરે લોકો સાથે સહજ સંવાદ સાધી વસ્તી ગણતરી માટેની યોગ્ય માહિતી આપવા અનુરોધ કર્યો. ઉલ્લેખનીય છે કે જનગણનાથી જનકલ્યાણના મંત્ર સાથે દેશમાં પહેલીવાર સંપૂર્ણ ડિજીટલ માધ્યમથી આ વખતે વસ્તી ગણતરી કરાશે. કેન્દ્રીય ચૂંટણી પંચે રાજ્યની 4 ખાલી થનારી રાજ્યસભાની બેઠક માટેની દ્વિવાર્ષિક ચૂંટણી માટે જાહેરનામું પ્રસિદ્ધ કર્યું. તે અંતર્ગત આગામી 18 જૂને સવારે 9 થી 4 વાગ્યા સુધી મતદાન અને તે જ દિવસે મતગણતરી કરાશે. આ ચૂંટણી માટે આગામી 8 જૂન સુધી ઉમેદવારીપત્ર ભરી શકાશે, તેમજ 9 જૂને તેની ચકાસણી કરાશે, જ્યારે ઉમેદવારીપત્ર પરત લેવાની છેલ્લી તારીખ 11 જૂન રહેશે. ઉલ્લેખનીય છે કે રાજ્યસભા સાંસદ રામ મોકરિયા, નરહરિ અમીન, રમીલા બારા અને શક્તિસિંહ ગોહિલનો કાર્યકાળ આગામી 21 જૂને પૂર્ણ થઈ રહ્યો હોવાથી આ 4 બેઠક ખાલી પડશે. રાજ્યમાં સરકારી સેવાઓ મેળવવા હવે એક જ યુનિવર્સલ એફિડેવિટ માન્ય ગણાશે. કાયદા વિભાગે આ અંગે જાહેર કરેલા નવા ફોર્મેટ મુજબ જે સેવાઓમાં કાયદા અને નિયમ મુજબ સોગંદનામું જરૂરી હોય પરંતુ કોઈ ચોક્કસ ફોર્મેટ નક્કી ન હોય ત્યાં એક જ સમાન ફોર્મેટ સમગ્ર રાજ્યમાં માન્ય ગણાશે. આ નવું યુનિવર્સલ એફિડેવિટ તમામ જિલ્લા, તાલુકા, ગ્રામ્ય તેમજ શહેરી સ્તરે કાર્યરત તમામ સરકારી કચેરીઓ, સેવા કેન્દ્રો અને સત્તાધિકારીઓ દ્વારા ફરજિયાતપણે સ્વીકારવામાં આવશે. ડિજીટલ ગુજરાત પોર્ટલ તેમજ તમામ જનસેવા કેન્દ્રો ખાતે પણ આ એફિડેવિટનો સમાન રીતે અમલ શરૂ થશે, જેથી ઓનલાઈન અરજી કરનારાઓને મોટી સુવિધા મળશે. નાગરિકોને વારંવાર જુદા જુદા લખાણવાળી એફિડેવિટ કરાવવાની પડતી મુશ્કેલીઓનો અંત લાવવા સરકાર દ્વારા આ વહીવટી સુધારો કરાયો હોવાનું સત્તાવાર યાદીમાં જણાવાયું છે. કૃષિમંત્રી જીતુ વાઘાણીએ ગાંધીનગરના શેરથા ગામથી ખેત બચાવો અભિયાનનો રાજ્યવ્યાપી પ્રારંભ કરાવ્યો. આ પ્રસંગે તેમણે કહ્યું, કૃષિ વૈજ્ઞાનિકો, અધિકારીઓ અને કર્મચારીઓ આગામી 30 જૂન સુધી ગામે ગામ જઈ ખેડૂતોને આ અભિયાન અંગે માહિતી આપશે. ખેડૂતો અને પશુપાલકોને સંબોધતા શ્રી વાઘાણીએ ખેતીની જમીનને બચાવવા અપીલ કરતા તેમણે આ અભિયાનને ભાવિ પેઢીને સુરક્ષિત કરવાનો એક ભગીરથ પ્રયાસ ગણાવ્યું. પ્રાકૃતિક ખેતીને વેગ આપવા આગામી સમયમાં સરકારી કચેરીઓ, કલેક્ટર કચેરી અને મંડળીઓમાં પ્રાકૃતિક ખેતીના ઉત્પાદનો માટે વેચાણ કેન્દ્ર શરૂ કરાશે તેમ પણ શ્રી વાઘાણીએ વધુમાં જણાવ્યું હતું. સંયુક્ત પ્રવેશ પરીક્ષા

0: પરીક્ષા જેડબલઈ એડવાન્સનું પરિણામ જાહેર કરાયું છે. તેમાં સુરતના શૌર્ય ખેમકાએ સમગ્ર દેશમાં 43મો ક્રમાંક મેળવ્યો છે. તેમણે પત્રકારો સાથેની વાતચીતમાં તેમની આ સિદ્ધિ અંગે વાત કરી અને સફળતાનો મંત્ર આપ્યો છે.
1: प्रिपरेशन तो रेगुलर सीरीज ही थी, उनको कंसिस्टेंटली करना है और जितना आउटपुट निकाल सकते हो उतना आउटपुट निकालना है. फैमिली बहुत खुश थी, सब खुशी से उछल पड़े थे, बहुत अच्छी रैंक आई थी, सब बहुत खुश थे. आगे अभी मैं सीएस में बीटेक परस्यू कर रहा हूँ. मॉक बहुत इंपॉर्टेंट होते हैं. मॉक को ऐसे सोचना है कि एक्चुअल पेपर ही दे रहे हैं ताकि वो आपको प्रेशर भी फील होगा और फिर आपका जो एक्चुअल आउटपुट है वो आएगा. मैं ये एडवाइस देना चाहूंगा कि आप कंसिस्टेंट रहें और तीनों सब्जेक्ट्स को इक्वल प्रायोरिटी दें.
0: આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIRNews_ABADને ફોલો કરશો. આજે 1 જૂનને વિશ્વ દૂધ દિવસ તરીકે ઉજવવામાં આવી રહ્યો છે. સમગ્ર વિશ્વના કુલ દૂધ ઉત્પાદનમાંથી 25% ઉત્પાદન ભારતમાં થાય છે, તેમાં પણ ગુજરાત સમગ્ર દેશમાં અગ્રેસર છે. આ અંગેની માહિતી આપતા કૃષિ અને પશુપાલન મંત્રી જીતુ વાઘાણીએ સૌ દૂધ ઉત્પાદકોને દૂધ દિવસની શુભેચ્છાઓ પાઠવી છે. ડાંગના વઘઈ ખાતે સ્વચ્છ દૂધ ઉત્પાદન માટે માસ્ટાઇટ્સ નિવારણ અને નિયંત્રણ વિષયક પશુપાલન ગોષ્ઠી યોજાઈ. કાર્યક્રમનો હેતુ પશુપાલકોમાં માસ્ટાઇટ્સ એટલે કે આંચળનો સોજો રોગ અંગે જાગૃતિ લાવવા તથા દૂધાળા પશુઓના આરોગ્ય અને સ્વચ્છ દૂધ ઉત્પાદન માટે જરૂરી વૈજ્ઞાનિક પદ્ધતિઓ અંગે માર્ગદર્શન આપવાનો હતો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દૂધ ડેરી અને સહકારી સંસ્થાઓમાં સકારાત્મક અભિગમ અને નવીનતાને પ્રોત્સાહન અપાયું છે. આ અંગે બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરીએ કહ્યું, ભારત વૈશ્વિક ડેરીનું કેન્દ્ર બનવા તરફ આગળ વધી રહ્યું છે. આગામી સમયમાં દેશના ડેરી ઉદ્યોગમાં સૌથી ઝડપી વૃદ્ધિ થવાનો પણ તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
2: गोकुल मिशन योजना के अंतर्गत भारत सरकार ने देसी नस्ल की गायों का संवर्धन इसलिए फोकस किया और इनमें बहुत अच्छे परिणाम मिल रहे हैं. बनास डेयरी जैसे कई डेयरियां बनाकर पूरे देश में कोऑपरेटिव के माध्यम से कॉमन पशुपालक का सशक्तिकरण करने का काम भारत सरकार ने किया है. बनास डेयरी प्रतिदिन 40 करोड़ से ज्यादा दूध उत्पादक महिलाओं के अकाउंट में पैसा जमा करवाता है. ये अपने आप पूरे विश्व में एक अद्भुत मॉडल है.
0: કેન્દ્રમાં નરેન્દ્ર મોદી સરકારને 12 વર્ષ પૂર્ણ થયા છે. અત્યાર સુધી વિવિધ કલ્યાણકારી સરકારી યોજનાઓથી અનેક લોકોના જીવનમાં પરિવર્તન આવ્યું છે. આવી જ એક કિસાન ક્રેડિટ કાર્ડ યોજનાથી ખેડૂતોને ઘણો લાભ થયો છે. સરકારે પશુપાલકોને પણ કિસાન ક્રેડિટ કાર્ડ સુવિધાનો લાભ આપતા વાવથરાદના પશુપાલક નયના ચૌધરીએ આનંદ વ્યક્ત કર્યો છે.
3: पहले दूध का पैसा हमें मिलने में आपको मिल लग जाते थे, लेकिन पिछले 5-7 सालों से डेयरी और सरकारी व्यवस्था के कारण दूध का पैसा सीधा हमारे बैंक खाते DBT में जमा हो जाते हैं और उसके साथ साथ बनास डेयरी की तरफ से हमें 25% से ज्यादा बोनस भी मिलता है. सरकार द्वारा पशु बीमा योजना के कारण किसी आपदा या बीमारी से पशु का नुकसान होता है तो उसका मुआवजा भी हमें मिल जाता है.
0: સૌરાષ્ટ્ર અને કચ્છમાં આગામી 5 દિવસ હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે કહ્યું, આગામી દિવસોમાં ચોમાસા પૂર્વેની ગતિવિધિઓ ઝડપી બનવાની શક્યતાને જોતા માછીમારોને સાવચેત રહેવા અપીલ કરવામાં આવી છે.
4: डे 2 से लेकर डे 4 तक के लिए थंडरस्टॉर्म की वार्निंग है. उसमें जो विंड की स्पीड होगी गुजरात रीजन और साथ में सौराष्ट्र कच्छ रीजन में 40 से 50 किलोमीटर के आसपास रहने का पूर्वानुमान है और आने वाले 3 दिनों के लिए मैक्सिमम टेम्परेचर में ज्यादा बदलाव नहीं होगा. उसके बाद 2 से 4 डिग्री की गिरावट का पूर्वानुमान है.
0: જૂનાગઢના ખેલાડી કાજલ વાજાએ આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં રજત ચંદ્રક જીત્યો છે. ચોરવાડ ગામના 19 વર્ષના આ ખેલાડીએ રવિવારે હોંગકોંગમાં યોજાયેલી 22મી એશિયન અંડર 20 એથ્લેટિક્સ ચેમ્પિયનશીપની 4x100 મીટર રિલે સ્પર્ધામાં આ સિદ્ધિ મેળવી છે. તમિલનાડુના ભાવના, હરિયાણાના આરતી અને ઉત્તર પ્રદેશના નિપમ સાથે કાજલ વાજાએ ભારતીય ટીમનું પ્રતિનિધિત્વ કરી 45.05 સેકન્ડનો સમય નોંધાવવામાં મદદ કરી. સાથે જ 20 વર્ષથી ઓછી વય શ્રેણીમાં અગાઉનો 45.08 સેકન્ડનો વિક્રમ તોડી તેમણે નવો રાષ્ટ્રીય વિક્રમ પણ બનાવ્યો. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ કાજલ વાજા અને ભારતીય રિલે ટીમને આ સિદ્ધિ બદલ અભિનંદન પાઠવ્યા છે. રાજ્યભરમાં આજથી

થી ગણતરીના પ્રથમ તબક્કાનો પ્રારંભ આગામી 30 જૂન સુધી ગણતરીદારો ઘરે આવીને 33 પ્રશ્ન પૂછશે. રાજ્યમાં ખાલી થનારી રાજ્યસભાની 4 બેઠકની દ્વિવાર્ષિક ચૂંટણીનું જાહેરનામું પ્રસિદ્ધ. 8 જૂન સુધી ઉમેદવારીપત્ર ભરી શકાશે. રાજ્યમાં સરકારી સેવાઓ મેળવવા હવે એક જ યુનિવર્સલ એફિડેવિટ માન્ય ગણાશે. 1 મહિનાના ખેત બચાવો અભિયાનનો ગાંધીનગરથી રાજ્યવ્યાપી પ્રારંભ. સૌરાષ્ટ્ર અને કચ્છમાં આગામી 5 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી. આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ રાત્રે 7:50 મિનિટે રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.

વસ્તી ગણતરીના પ્રથમ તબક્કામાં હાઉસ લિસ્ટિંગ અને હાઉસિંગ સેન્સસ એટલે કે તમારા ઘરની ગણતરી કરવામાં આવશે. આવો તમારી ભાગીદારીથી આને સફળ બનાવીએ. દરેક વ્યક્તિ જોડાય, દરેક ઘર જોડાય અને દેશ આગળ વધે. સેન્સસ 2027, આપણી વસ્તી ગણતરી, આપણો વિકાસ.

વસ્તી ગણતરીના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.

શ્રોતા મિત્રો, આપ સાંભળી રહ્યા છો વિવિધ ભારતીનું વડોદરા કેન્દ્ર. હવે સાંભળીએ ફિલ્મ રામ લખનનું આ એક ગીત, જેને શબ્દો આપ્યા છે આનંદ બક્ષીએ, સંગીતકાર છે લક્ષ્મીકાંત પ્યારેલાલ, તેમજ સ્વર આપ્યો છે મનર ઉદાસ તેમજ અનુરાધા પોંડવાલી.

આકાશવાણી સમાચાર ચૈતાલી જોશી વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને મ્યાનમારના રાષ્ટ્રપ્રમુખ ઓમિન આંગ હેંગો નવી દિલ્હીમાં દ્વિપક્ષીય વાટાઘાટો કરી. ભારત અને મ્યાનમારના કલાદાન મલ્ટી મોડલ ટ્રાન્ઝિટ ટ્રાન્સપોર્ટ પ્રોજેક્ટને વહેલી તકે પૂર્ણ કરવા સંમત. દેશભરમાં પેટ્રોલ અને ડીઝલનો પૂરતો પુરવઠો ઉપલબ્ધ. ભારત ઓમાન વ્યાપક આર્થિક ભાગીદારી કરાર આજથી અમલમાં આવ્યો. મલેશિયાએ 16 વર્ષથી ઓછી વયના બાળકો માટે સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ પર પ્રતિબંધ મૂક્યો. અને હોંગકોંગમાં યોજાયેલી એશિયન એથ્લેટિક્સ ચેમ્પિયનશીપમાં ભારતે 19 ચંદ્રક જીત્યા. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને મ્યાનમારના રાષ્ટ્રપ્રમુખ ઓમિન આંગ હેંગ વેપાર અને આર્થિક

સંરક્ષણ અને સુરક્ષા મુદ્દાઓ, સરહદ વ્યવસ્થાપન, વિકાસ સહાય, સાંસ્કૃતિક આદાન પ્રદાન અને પ્રાદેશિક પરિસ્થિતિ સહિત વિવિધ દ્વિપક્ષીય મુદ્દાઓ પર વ્યાપક ચર્ચા કરી. વિદેશ સચિવ વિક્રમ મિશ્રીએ વાટાઘાટો પછી નવી દિલ્હીમાં પત્રકારોને જણાવ્યું હતું કે બંને પક્ષોએ ખાસ કરીને વેપાર અને રોકાણ, વિકાસ સહયોગ, આરોગ્ય, શિક્ષણ અને ઉર્જા ક્ષેત્રોમાં ગાઢ સહયોગને પ્રોત્સાહન આપવામાં રસ દાખવ્યો હતો. તેમણે કહ્યું કે બંને પક્ષોએ લોકો વચ્ચેના

0: તેમણે કહ્યું કે બંને પક્ષોએ લોકો વચ્ચેના સંપર્ક માટે જોડાણના મહત્વ પર પણ ભાર મૂક્યો અને કલાદાન મલ્ટી મોડલ ટ્રાન્ઝિટ ટ્રાન્સપોર્ટ પ્રોજેક્ટને વહેલા પૂર્ણ કરવા માટે કામ કરવા સંમત થયા.
1: Both sides underscored the
2: दोनों पक्षों ने अपने सुरक्षा हितों के प्रतिकूल गतिविधियों के लिए क्षेत्र के दुरुपयोग को रोकने के महत्व पर बल दिया. कुल मिलाकर राष्ट्रपति की इस यात्रा ने दोनों पक्षों के दीर्घकालिक साझेदारी को और गहरा करने तथा क्षेत्र में पारस्परिक लाभ, विकास और समृद्धि के लिए मिलकर काम करने की साझा प्रतिबद्धता की एक बार फिर पुष्टि की है.
1: ग्रोथ एंड प्रोस्पेरिटी इन द रीजन.
0: રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આજે રાષ્ટ્રપતિ ભવનમાં મ્યાનમારના રાષ્ટ્રપ્રમુખ ઓમિન આંગ હેંગનું સ્વાગત કર્યું. સોશિયલ મીડિયા સંદેશમાં રાષ્ટ્રપતિએ કહ્યું કે સહિયારો બૌદ્ધ વારસો અને સદીઓ જૂનો લોકો વચ્ચેનો બંધન ભારત મ્યાનમાર સંબંધોને એક અનોખી હૂંફ આપે છે. રાષ્ટ્રપતિએ કહ્યું કે મ્યાનમાર ભારતનું દક્ષિણ પૂર્વ એશિયાનું પ્રવેશદ્વાર છે. તેમણે મ્યાનમારના શાંતિ અને સમાધાનના પ્રયાસ માટે ભારતના અડગ સમર્થનનો પણ ઉલ્લેખ કર્યો. સરકારે જણાવ્યું છે કે દેશભરમાં પેટ્રોલ અને ડીઝલનો પૂરતો સ્ટોક ઉપલબ્ધ છે. નવી દિલ્હીમાં પશ્ચિમ એશિયામાં તાજેતરના ઘટનાક્રમ અંગે આંતરમંત્રી સ્તરીય પરિષદને સંબોધતા પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયના સંયુક્ત સચિવ સુજાતા શર્માએ કહ્યું કે તમામ તેલ માર્કેટિંગ કંપનીઓ સરળ પુરવઠો જાળવા તમામ છૂટક વેપારીઓને પેટ્રોલ અને ડીઝલનો સક્રિયપણે પુરવઠો આપી રહી છે.
3: डोमेस्टिक एलपीजी घरेलू कुकिंग गैस के संबंध में पिछले तीन दिनों में 1,21,00,000 बुकिंग्स रिसीव हुई हैं. उसके अगेंस्ट 1,22,00,000 डिलीवरीज की गई हैं और 95% डिलीवरी ऑथेंटिकेशन कोड के साथ की गई हैं.
0: સુશ્રી શર્માએ કહ્યું કે સરકારે રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને એલપીજી, પેટ્રોલ અને ડીઝલના વેચાણ અને વિતરણમાં સંગ્રહખોરી અને કાળાબજાર માટે સતર્કતા વધારવા જણાવ્યું છે. કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલે કહ્યું કે 6 મહિના પહેલા કરાયેલો ભારત ઓમાન વ્યાપક આર્થિક ભાગીદારી કરાર સીઈપીએ આજથી અમલમાં આવ્યો છે. આ કરારથી ભારતના શ્રમિકો, લઘુ તથા મધ્યમ ઉદ્યોગો, કપડાં તથા રમતગમત, કાપડ, કૃષિ, ઓટોમોબાઈલ જેવા વિવિધ ઉદ્યોગોને ઓમાનના બજારમાં પ્રાથમિકતા મળશે.
4: I am confident that this comprehensive agreement.
5: हमें विश्वास है कि व्यापक समझौता ओमान के साथ हमारे संबंधों को नई गति प्रदान करेगा. पहले दिन से ही भारत को ओमान की 98% उत्पाद श्रेणियों में शुल्क मुक्त पहुंच प्राप्त होगी और इससे भारत के ओमान को होने वाले 99% से अधिक निर्यात को लाभ मिलेगा. व्यापक आर्थिक साझेदारी समझौता CEPA हमारे साझा भविष्य की रूपरेखा है.
4: Of our shared future.
0: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભારત ઓમાન વ્યાપક આર્થિક ભાગીદારી કરાર સીઈપીએ પર કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલ દ્વારા લખાયેલો એક લેખ શેર કર્યો. શ્રી મોદીએ સોશિયલ મીડિયા સંદેશમાં કહ્યું કે આ લેખ દર્શાવે છે કે ભારત ઓમાન સીઈપીએ ભારતીય નિકાસકારોને બજારમાં વૈવિધ્યકરણ, રોજગાર સર્જન વધારવા, ખેડૂતોના હિતનું રક્ષણ કરવા અને બંને દેશો વચ્ચે સંયુક્ત સમૃદ્ધિને પ્રોત્સાહન આપવાની તક કેવી રીતે પૂરી પાડે છે. શ્રી મોદીએ કહ્યું કે આ લેખ એ વાત પર ભાર મૂકે છે કે વિકસિત દેશો સાથે વેપાર કરાર કરવાના સરકારના પ્રયાસ દરેક ભારતીયના જીવનની ગુણવત્તા સુધારવામાં મદદ કરી રહ્યા છે. ભારત અને ઓસ્ટ્રેલિયાએ મુક્ત, ખુલ્લા, શાંતિપૂર્ણ, સ્થિર અને સમૃદ્ધ ઇન્ડો પેસિફિક ક્ષેત્રને જાળવવા માટે પ્રાદેશિક ભાગીદારો સાથે સહયોગ વધારવાના મહત્વને પુનઃપુષ્ટિ આપી. નવી દિલ્હીમાં ભારત ઓસ્ટ્રેલિયા સંરક્ષણ મંત્રીઓના સંવાદના બીજા સંસ્કરણ દરમિયાન બંને દેશોએ નૌવહન અને ઉડ્ડયનની સ્વતંત્રતાના મહત્વ પર ભાર મૂક્યો. આ બેઠકની સહઅધ્યક્ષતા સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ અને ઓસ્ટ્રેલિયાના નાયબ પ્રધાનમંત્રી અને સંરક્ષણ મંત્રી રિચર્ડ માલ્સ દ્વારા કરવામાં આવી હતી. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકો છો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/jio અને અમારા એક્સ ચેનલ AIR News_ABID ને ફોલો કરશો. તૃણમૂલ કોંગ્રેસે તેના બે ધારાસભ્યો સંદીપન સાહા અને ઋતુવ્રત બેનર્જીને પક્ષ વિરોધી પ્રવૃત્તિઓ અને મહત્વપૂર્ણ બેઠકોમાં ગેરહાજરી અને પક્ષના નેતૃત્વની જાહેરમાં ટીકા કરવા બદલ પક્ષમાંથી છૂટા કરાયા હતા. વિધાનસભા ચૂંટણીમાં હાર બાદ પક્ષમાં ચાલી રહેલા આંતરિક ઝઘડા વચ્ચે આ પગલું લેવામાં આવ્યું છે. સર્વોચ્ચ અદાલતે નીટ યુજી 2026 પુનઃ પરીક્ષા વર્તમાન પેન એન્ડ પેપર ફોર્મેટને બદલે કમ્પ્યુટર આધારિત પરીક્ષા તરીકે લેવાની માંગ કરતી અરજીને ફગાવી દીધી હતી. ન્યાયાધીશ પીએસ નરસિંહા અને અરવિંદ

0: કુમારની ખંડપીઠે જણાવ્યું હતું કે પરીક્ષા રદ થયા પછી નેશનલ ટેસ્ટિંગ એજન્સી પહેલાથી જ પડકારોનો સામનો કરી રહી હોવાથી કમ્પ્યુટર આધારિત પુનઃ પરીક્ષા હાલની સંભાવના નથી. કોર્ટે આ મામલાની વધુ સુનાવણી 27 જુલાઈના રોજ મુલતવી રાખી છે. કેન્દ્રીય કૃષિમંત્રી શિવરાજસિંહ ચૌહાણે આજે મધ્યપ્રદેશના રાયસેન જિલ્લાના રામસિયા ગામથી ખેતર બચાવો અભિયાનનો રાષ્ટ્રવ્યાપી પ્રારંભ કરાવ્યો. અમારા સંવાદદાતાના અહેવાલ મુજબ આ અભિયાન 1 મહિના સુધી ચાલશે.
1: શ્રી ચૌહાણ ને કહા,
2: યે ખેત બચાવ કાર્યક્રમ ઇસલિયે કે હમારી માટી બરબાદ ના હો જાય, હમારે ખેત બરબાદ ના હો જાય. ધરતી કહે કે ઇતના ખાદ મત ડાલો, ઇતના કીટનાશક મત ડાલો કે જો મુજે માર દે.
1: ઇસ અભિયાન કે તહેત કિસાનો કો મિટ્ટી પરીક્ષણ, સોઇલ હેલ્થ કાર્ડ, પ્રાકૃતિક ખેતી, સંતુલિત ઉર્વરક ઉપયોગ ઓર જલ સંરક્ષણ જૈસી વિષયો પર જાણકારી દી જાયેગી. અભિનવ ગોયલ, આકાશવાણી, ભોપાલ.
0: મલેશિયાએ આજે 16 વર્ષથી ઓછી વયના બાળકો માટે સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ પર પ્રતિબંધ મૂકવાના નિયમો લાગુ કર્યા છે. આ હેઠળ ઓછામાં ઓછા 80 લાખ ઉપયોગકર્તાઓ ધરાવતા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ વય ચકાસણી પ્રણાલી લાગુ કરવી પડશે. જે કંપનીઓ તેનું પાલન નહીં કરે તેમને 1 કરોડ રિંગિટ સુધીનો દંડ થઈ શકે છે. સરકારે જણાવ્યું હતું કે આ પગલાં બાળકોને હાનિકારક સામગ્રી અને સાયબર ધમકીઓથી બચાવવા માટે છે. ઓસ્ટ્રેલિયા, બ્રાઝિલ અને ઇન્ડોનેશિયા સહિત અન્ય દેશો પણ બાળકોના સોશિયલ મીડિયા સંચાલન પર વય આધારિત પ્રતિબંધોની જાહેરાત કરી છે. પ્રખ્યાત ગાયિકા સુમન કલ્યાણપુરના આજે મુંબઈમાં સંપૂર્ણ રાજકીય સન્માન સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા. તેમનું ગઈકાલે રાત્રે તેમના મુંબઈ નિવાસસ્થાને અવસાન થયું. તેઓ 89 વર્ષના હતા. ભારતના સૌથી પ્રખ્યાત ગાયકોમાંના એક સુમન કલ્યાણપુરે મરાઠી ભક્તિ ગીતો અને હિન્દી ફિલ્મ સંગીત દ્વારા પોતાની ઓળખ બનાવી. હોંગકોંગમાં યોજાયેલી 22મી એશિયન અંડર 20 એથ્લેટિક્સ ચેમ્પિયનશીપમાં ભારતે 10 સુવર્ણ, 5 રજત અને 4 કાંસ્ય સહિત 19 ચંદ્રકો જીત્યા છે. ભારત મેડલ ટેલીમાં બીજા સ્થાને રહ્યું. ગઈકાલે પુરૂષોની 800 મીટર દોડમાં વેંકટરામને સુવર્ણચંદ્રક જીત્યો હતો. અગાઉ કાજલ, ભાવના, આરતી અને નિપમની મહિલા ટીમે 400 મીટર રિલેમાં રજત ચંદ્રક જીત્યો હતો. મહિલા રિલે ટીમે 45.05 સેકન્ડના સમય સાથે જુનિયર રાષ્ટ્રીય રેકોર્ડ પણ બનાવ્યો હતો. ભૂમિકા, તહુરા, સૈનુર અને નીરૂની 1600 મીટર રિલે ટીમ પણ સુવર્ણચંદ્રક જીત્યો હતો. પુરૂષોની રિલે ટીમે પણ 1600 મીટર રિલેમાં કાંસ્ય ચંદ્રક જીત્યો હતો. ઇઝરાયેલના પ્રધાનમંત્રી બેન્જામિન નેત્યાનુ અને સંરક્ષણ મંત્રી કાત્ઝેએ દેશના સંરક્ષણ દળને બેરૂતમાં આતંકવાદી સ્થળો પર હુમલા કરવાનો નિર્દેશ આપ્યો છે. ઇઝરાયેલના પ્રધાનમંત્રી કાર્યાલય મુજબ આ હુમલાઓ બેરૂતના દૈયા મથકમાં સ્થાનોને લક્ષ્ય બનાવશે. હિઝબુલ્લા દ્વારા લેબનોનમાં યુદ્ધવિરામના વારંવાર ઉલ્લંઘન અને ઇઝરાયેલના શહેરી અને નાગરિકો પર હુમલાઓના જવાબમાં હશે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને મ્યાનમારના રાષ્ટ્રપ્રમુખ ઓમિન આંગ હેંગે નવી દિલ્હીમાં દ્વિપક્ષીય વાટાઘાટો કરી. ભારત અને મ્યાનમાર કલાદાન મલ્ટી મોડલ ટ્રાન્ઝિટ ટ્રાન્સપોર્ટ પ્રોજેક્ટને વહેલી તકે પૂર્ણ કરવા સંમત. દેશભરમાં પેટ્રોલ અને ડીઝલનો પૂરતો પુરવઠો ઉપલબ્ધ. અને હોંગકોંગમાં યોજાયેલી એશિયન એથ્લેટિક્સ ચેમ્પિયનશીપમાં ભારતે 19 ચંદ્રકો જીત્યા. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ આવતીકાલે સવારે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.

0: શ્રોતા મિત્રો, 93.9 મેગાહર્ટઝ પર આપી ટ્યુન કર્યું છે વિવિધ ભારતીનું વડોદરા કેન્દ્ર. શ્રોતા મિત્રો, સવારે 8:30 લોકપ્રિય હિન્દી ફિલ્મી ગીતોનો કાર્યક્રમ ચિત્રલોક, જેના પ્રાયોજક છે
1: અશોકા ધ ગ્રેટ એક્સક્લુઝિવ એથનિક એન્ડ દુલ્હા કલેક્શન, વડોદરાનો આધુનિક શોરૂમ, નવરંગ સિનેમા રોડ, રાવપુરા, વડોદરા.
0: એમ કે ફર્નિચર, 5 માળનો ભવ્ય શોરૂમ, પ્રતાપનગર બ્રિજ નીચે, વડોદરા.
2: સવારે 10 વાગે ફોન ઇન તથા અન્ય લોકપ્રિય કાર્યક્રમો, જેના પ્રાયોજક છે
1: આર્ક બ્લાઇન્ડ્સ, શિવાકૃતિ બિલ્ડિંગ, દાંડિયા બજાર, વડોદરા.
2: સેહત આપકી સુરક્ષા હમારી, અબ નહી રહેગી મચ્છરો સે પરેશાની,
1: યે હે આર્ક બ્લાઇન્ડ્સ કી જિમ્મેદારી.
3: હર રોજ સુબહ 7 બજે સુનિયે કાર્યક્રમ ભૂલે બિસરે ગીત, જિસકે પ્રાયોજક હૈ વીકો વજ્રદંતી. મજેદાર નહીં અસરદાર, ભારત કા ગમ એક્સપર્ટ.

0: વસ્તી ગણતરીના પ્રથમ તબક્કામાં હાઉસ લિસ્ટિંગ અને હાઉસિંગ સેન્સસ એટલે કે તમારા ઘરની ગણતરી કરવામાં આવશે. આવો તમારી ભાગીદારીથી આને સફળ બનાવીએ. દરેક વ્યક્તિ જોડાય, દરેક ઘર જોડાય અને દેશ આગળ વધે. સેન્સસ 2027, આપણી વસ્તી ગણતરી, આપણો વિકાસ.
1: બાબુલાલ ચતુર્વેદી પ્રોગ્રામ ઇન્ચાર્જ દિલ્હી સે આયે.
2: સંગીતકાર રવિ.
1: ઉન્હોને એક દિન ફોન કિયા, કહેને કે યહાં હમ લોરિયાં રિકોર્ડ કરના ચાહતે, બના રિકોર્ડ કર દો. તો મેરી માં અક્સર ગાના ગા કે નહીં, એક લાઇન સુના કરતે, દો લાઇન. ચંદા મામા દૂર કે પુએ પકાએ દૂર કે, મેં ઉસકી ટ્યુન બના લી. ચંદા મામા દૂર કે પુએ પકાએ દૂર કે,
3: આપ ખાએ થાલી મેં प्याली में.
2: ऐसी अद्भुत यादें आपको मिलेंगी सिर्फ विविध भारती पर. विविध भारती, आपका जीवन संगीत.

વસ્તી ગણતરીના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.

0: વસ્તી ગણતરીના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.
1: आज के फनकार कार्यक्रम में आज बातें थी अभिनेत्री नरगिस की. शोध, आलेख और स्वर यूनुस खान. संपादन आकांक्षा सिंह. प्रस्तुति रमेश गोखले.
2: आज के फनकार.

વસ્તી ગણતરીના પ્રથમ તબક્કામાં હાઉસ લિસ્ટિંગ અને હાઉસિંગ સેન્સસ એટલે કે તમારા ઘરની ગણતરી કરવામાં આવશે. આવો તમારી ભાગીદારીથી આને સફળ બનાવીએ. દરેક વ્યક્તિ જોડાય, દરેક ઘર જોડાય અને દેશ આગળ વધે. સેન્સસ 2027, આપણી વસ્તી ગણતરી, આપણો વિકાસ.

0: વસ્તી ગણતરીના પ્રથમ તબક્કામાં હાઉસ લિસ્ટિંગ અને હાઉસિંગ સેન્સસ એટલે કે તમારા ઘરની ગણતરી કરવામાં આવશે. આવો તમારી ભાગીદારીથી આને સફળ બનાવીએ. દરેક વ્યક્તિ જોડાય, દરેક ઘર જોડાય અને દેશ આગળ વધે. સેન્સસ 2027, આપણી વસ્તી ગણતરી, આપણો વિકાસ.
1: વિકટર મરે

વસ્તી ગણતરીના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.

વસ્તી ગણતરીના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.

વસ્તી ગણતરીના પ્રથમ તબક્કામાં હાઉસ લિસ્ટિંગ અને હાઉસિંગ સેન્સસ એટલે કે તમારા ઘરની ગણતરી કરવામાં આવશે. આવો તમારી ભાગીદારીથી આને સફળ બનાવીએ. દરેક વ્યક્તિ જોડાય, દરેક ઘર જોડાય અને દેશ આગળ વધે. સેન્સસ 2027, આપણી વસ્તી ગણતરી, આપણો વિકાસ.